નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પરંતુ આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 1.

5299668. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95129688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

તમને આપવાની મારી ક્યાં ના છે, લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે. તું પ્રેમ આપે કે જખમોની ભેટ, જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે. તારી ખુશીમાં જ મારી ખુશી રહેલી છે. તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે. તું કરી લેજે ખાતરી કદી મારા પ્રેમની, હથેળીમાં દિલ મૂકવાની મારી ક્યાં ના છે. હાથ જાલો તો મઝધારે ના છોડી દેશો, મોત સુધી ચાલવાની મારી ક્યાં ના છે.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: છેલ્લે આપણે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય નો સાર જોઈ રહ્યા હતા. ત્રીજો અધ્યાય આપણે આમ શ્લોક પ્રમાણે તો પૂરો કર્યો છે. ત્રીજા અધ્યાયને ગીતાકારે કર્મયોગ એવું નામ આપ્યું છે, કર્મયોગો નામ તૃતીય અધ્યાય. હકીકતમાં કર્મયોગની અને કર્મની ચર્ચા બીજા અધ્યાયમાં પણ કરી છે. બીજા અધ્યાયમાં પણ એમ કહ્યું છે કે નિષ્કામ કર્મ એ કરવું જોઈએ. હકીકતમાં એ જીવન જીવવાની પદ્ધતિ જ આપણને બતાવી છે કે જીવન કેવી રીતે જીવવું. એટલે એક રીતે એ જીવન શાસ્ત્ર આપણને બીજા અધ્યાયમાં ગીતાકારે આપ્યું છે, જ્ઞાન અને કર્મ બેને સાથે સાથે ચલાવીને. ત્રીજા અધ્યાયમાં એમથી થોડું વધારે ગંભીર અને થોડું વધારે વિસ્તૃત અને થોડું વધારે ગહન કર્મની સમજૂતી આપણને આપે છે. નિષ્કામ કર્મ કરવું એટલે ફળની અપેક્ષા રાખ્યા સિવાય કર્મ કરવું. બીજા અધ્યાયમાં કહ્યું હતું કે માતે સંગોસ્તુ અકર્મણી, તારી સોબત અકર્મમાં ન થજો, ફળ નહીં મળે.

નથી કહ્યું, પરંતુ કર્મ કર્યું એટલે ફળ મળશે. આ જીવનની, સામાન્ય જીવનની, સામાન્ય માનવીય જીવનની આ ગતિ છે. તમે ખાધું એટલે પેટ ભરાય, સામાન્ય ગતિ છે. અંગારો પકડ્યો તો દાજો. કર્મનું ફળ તો મળવાનું છે, પણ કે છે શું કે આજે તું કર્મ કરે છે એ કર્મને ફળને માટે થઈને કરે છે એવું કરવાનું નથી. એને નિષ્કામ કર્મ કહ્યું. કામનાઓ સિવાય કર્મ કરવાનું છે, ફરજ છે, માટે કર્મ કરવાનું છે. એને જરા વધારે સારી રીતે સમજાવે છે. હકીકતમાં તમે કર્મ કર્યું એટલે એનું ફળ તો મળવાનું છે, પણ ફળની અપેક્ષા રાખ્યા સિવાય કર્મ કર્યું એટલે એની અંદર જે નથી એવું કંઈક ઉમેરાયું. શું ઉમેરાયું? તમારી ભાવના ઉમેરાય. ભગવાનને આપણે ભોજન ધરીએ, ભગવાન એને જમે, ભગવાન જમે છે કે નહીં આપણે આ માગ પાડીને જોઈ લઈએ તો ભગવાન કે એને જમતા હોય એવું આપણને દેખાય નહીં. અને પછી આપણે એ પ્રસાદ જમીએ. ખાવાની ક્રિયા તમે કરી રહ્યા છો એવી જ ખાવાની ક્રિયા બીજો એક માણસ જે ભગવાનને કશું ધરાયા સિવાય સરસ મજાનું પોતાની જીભના સ્વાદ માટે થઈને કરે છે એ ખાય છે, તમે પણ ખાવ છો. બેમાં ફરક કયો? તો એ ખાય છે, પોતાને માટે ખાય છે. ત્રીજા અધ્યાયમાં એક જગ્યાએ કહ્યું કે સ્તે ને એ બસ ચોર ગણવો એને. તમે ભોજન કરો છો ત્યારે એની અંદર ભાવના ઉમેરાઈ ગઈ અને એટલે જે ભોજન હતું એ ભોજ્ય પદાર્થો પ્રસાદ થઈ ગયા. તમે સ્વાદને માટે ભોજન ખાધું નથી, તમે તમારા માટે ભોજન રાંધ્યું નથી, એટલે ભોજનમાંથી, ખાવામાંથી પ્રસાદ બનવાની આખી પ્રક્રિયા બની ગઈ. સુદામાજી નીકળ્યા ભગવાન કૃષ્ણની પાસે, એમની પાસે માત્ર થોડા તાંદળા હતા. હવે સામાન્ય સિદ્ધાંત દુનિયાનો જે છે એ તો કેવો છે કે તમે જે કામ કરો એનું જે મૂલ્ય હોય તે તમને મળે. સામસામે એને જોવાય કે શું કેટલું છે. 100 રૂપિયાની નોટ લઈને બજારમાં જઈએ એટલે 100 રૂપિયાની વસ્તુ આપણને મળે. આ એક સામાન્ય વ્યવહાર છે. હવે જે વખતે પેલા તાંદુળ લઈને નીકળ્યા સુદામાજી, એ વખતે એમની પાસે હતું શું? થોડા તાંદળા મુઠ્ઠીભર, પૌવા આપણે કહીએ, મુઠ્ઠીભર હતા. કિંમત કેટલી થાય? એની શું કિંમત થાય? પણ વાત હતી એમાં ભાવનાની હતી. હું આટલી કિંમતના તાંદળા લઈને જઉં છું માટે મને આટલું ફળ ભગવાન આપશે એ ગણતરી નહોતી. હું જઉં છું, મારે કશુંક સમર્પણ કરવું જોઈએ, જે છે તે સમર્પણ કરવું જોઈએ. કેટલું છે, કેવું છે, એની કિંમત કેટલી, એ વાત ઊભી થતી જ નથી. એટલે સુદામાજી તો તાંદળા લઈને ગયા. અપેક્ષા શું હતી? એટલી ફળની કોઈ અપેક્ષા નહોતી. એમની પત્નીને હતી કે ભગવાન કૃષ્ણ પાસે જાય, ભગવાનની પાસે તો અનંત વૈભવ છે, એ વૈભવમાંથી થોડુંક આપે તો સારું. પણ એ અપેક્ષા પેલા સુદામાના ચિત્તમાં નહોતી. એ તો ભક્તિપૂર્વક, ભાવનાપૂર્વક, ભાવ સહિત ત્યાં ગયો હતો અને સાથે પોતાની પાસે જે થોડું ઘણું છે એની અંદર સમર્પણ ભાવ ઉમેરી દીધો હતો અને એ સમર્પણ ભાવ સહિત જે સમર્પિત કર્યું એને ફળ મળ્યું. જે ફળ મળ્યું તે આપણે દુનિયાદારીની રીતે જાણીએ છીએ. અહીંયા સુદામાના મનની અંદર તો એ દુનિયાદારીની રીત હતી જ નહીં. કર્મની સાથે ભાવ ઉમેરાયો, ભાવના ઉમેરાઈ અને એ ભાવના ઉમેરાવાને કારણે એ જે કર્મ કર્યું એનું ફળ તો મળ્યું, પણ ફળ કેવી રીતે મળ્યું? અનંત ગણું થઈને મળ્યું. આ અનંત ગણું થઈને મળવાની અપેક્ષા ન હોય તો જ થાય. ઉમેરાય ભાવના એટલે વસ્તુનો જે આપણને ફળ મળવાનું છે, ફળની જે ગણતરી છે, એનું જે મૂલ્ય છે, કિંમત નહીં, એનું જે મૂલ્ય છે તે અનેક ગણું વધી જાય. ગંગામાં નાહવા જાય માણસ તો ગંગા એટલે શું?

तू के पानी। मानो तो मैं गंगा माँ हूँ, ना मानो तो बहता पानी। कोई विज्ञान नो मोटो अभ्यासी हुआ ये कहे कि गंगा माँ पानी से ये पण H2O छे, मारा घर ना गोला माँ पानी से ये पण H2O छे, पण गंगा माँ नहवा गयेल भक्त ये शू करे छे, ए आ गंगा छे, आ माँ छे, आ स्वर्ग गंगा छे, स्वर्ग माथी उतरी आवी छे, भगवान शंकर ना मस्तक ऊपर थईने अहींया सुधी पहुंची छे, आनी अंदर नहावाथी हूँ पवित्र थो। बे जन नहावा पड्या, एक जनना मन मा गंगा एटले वहेतू पाणी, बीजाना मन मा गंगा एटले माँ, बन्नेना फळ तो मळवानुं छे एक सरखू देखी रीते, बन्नेना शरीर नो मेल दूर थवानो छे, બંનેના શરીર સ્વચ્છ થવાના છે, પણ એક જેણે એને પાણી માન્યું છે એનું શરીર શુદ્ધ થયું, અને જેને એને ગંગામાં માની છે એનું શરીર તો શુદ્ધ થયું જ, પણ એની સાથે ને સાથે એનું ચિત્ત પણ શુદ્ધ થયું, એનું મન પણ શુદ્ધ થયું, એના ભાવો પણ શુદ્ધ થયા, તો કોને વધારે મળ્યું? આપનાર તો ગંગા છે, એની એક છે, પણ સ્નાન કરવાનું કર્મ એની સાથે ભાવના ઉમેરાઈ ગઈ, અને એ ભાવના ઉમેરાઈ ગઈ એ માટે થઈને એ કર્મનું મૂલ્ય પણ વધી ગયું। માતે સંગહ અસ્તુ એમ કહ્યું તું બીજા અધ્યાયની અંદર, ન હોવો જોઈએ, ન હોય એવો તું બન, એ માટે કર્મ નહીં કર, આટલું જ કહ્યું તું, નહીં મળે એમ નથી કહ્યું। કારણ કે તમે જયારે સૃષ્ટિની અંદર જન્મ્યા છો ત્યારે સૃષ્ટિનું તમે એકમાત્ર પાત્ર નથી, સમગ્ર સૃષ્ટિનો એક અંશ માત્ર છો એની તમને પ્રતીતિ હોવી જોઈએ, અને એ પ્રતીતિ જો હોય તો સૃષ્ટિ સાથેનો, સમાજ સાથેનો, સમષ્ટિ સાથેનો, બ્રહ્માંડ સાથેનો તમારો સંબંધ જે છે તે ઐક્યથી જોડાય। એટલા માટે ત્રીજા અધ્યાયમાં આપણને યાદ કરીને કહ્યું કે જો માત્ર પોતાને માટે કોઈએ કશું રાંધવું નહીં, રાંધવું નહીં એટલે કોઈ પણ કર્મ કરવું નહીં, માત્ર પોતાના ભોગ વિલાસને માટે, પોતાને ભોગ વિલાસ પ્રાપ્ત થશે બરોબર છે, પણ એના માટે થઈને કરવું, એવું કરવું નહીં, અને જે કરે છે એ ચોર છે, સ્તેને એવ સહા એવું કહ્યું તું ગીતામાં। સમગ્ર બ્રહ્માંડની સાથે તમારું અનુસંધાન થઈ જાય, કેટલી બધી મોટી અને ઊંચી વાત છે આ, સમજાય એના માટે જ છે। દરેક માણસ પોતાનામાં જીવતો હોય, પોતાને માટે જીવતો હોય, આ પોતાનામાં અને પોતે માટે, પોતાને માટે જીવવાનું કેવળ એમાંથી બહાર નીકળી અને એ સમાજ માટે જીવતો થાય, પોતાના બધા જ નાના મોટા કર્મો એ સમાજના અનુસંધાને કરતો થાય, સમાજની સાથે જોડાઈને કરતો જાય, મારે માટે એકલાને માટે કશું નહીં એ પ્રમાણેની ભાવના સાથે કર્મ કરવા માંડે, એટલે એનો સમાજ સાથેનું ઐક્ય સધાતું જાય છે, અને સમાજ સાથેનું ઐક્ય સધાતું જાય એટલે અખિલ બ્રહ્માંડ સાથેનું ઐક્ય સધાતું જાય, અને આજે અખિલ બ્રહ્માંડ સાથેનું ઐક્ય સધાયું એ આપમેળે ઈશ્વર સાથેનું અનુસંધાન મેળવી આપનાર બને। એટલે ગીતાકારે આ વાત બહુ ધ્યાનપૂર્વક કહી છે કે કર્મ કર, એની અંદર તારી કામનાઓને જોડ્યા સિવાય કર્મ કર, તો એ એનું ફળ આપનાર બનશે, પણ એ ફળ પવિત્ર થઈને આવશે, એ ફળ અનેક ગણું થઈને આવશે, એ ફળ વિસ્તૃત થઈને આવશે, એ ઉપરાંત તારી આ સમષ્ટિ સાથેની જે સંબંધ છે એ સંબંધ પણ જોડાઈ જશે। હકીકત ભાવનાઓની જ હોય છે। કોઈએ કહ્યું છે કે પેલો ઈશ્વરની જે આપણે પ્રતિમા જોવા જઈએ ને, તો એ પ્રતિમા તો પથ્થર જ છે, માણસની ભાવના એને ઈશ્વર બનાવે છે, કારણ કે તમે એ ભાવના સાથે અને પછી એ પણ આપે છે એ પ્રમાણે, તો એ વાત અગત્યની છે। બીજી એક બહુ અગત્યની વાત અહીંયા ત્રીજા અધ્યાયમાં આપણે જોઈ કે આનાથી એક બીજો ફાયદો થાય છે, અને તમે પ્રયોજન પણ કહી શકો। એ ફાયદો કયો થાય છે? તમારું અનુસંધાન સમાજની સાથે થવાને કારણે તમે સમાજની સામે એક આદર્શ ઉભો કરનાર બનો છો, સમાજની સામે એક આદર્શ। એના માટે ગીતાકારે જે શબ્દ વાપર્યો હતો લોકસંગ્રહ, તમે તમારા માટે જીવતા નથી, બધાના માટે જીવો

તમે બીજાને માટે આદર્શ રૂપ બનો, એટલે તમે પોતે સમાજને અને બીજાઓને એક જીવનનો આદર્શ પૂરો પાડો છો. સરસ રીતે અહીંયા કહ્યું હતું કે લોકો તો જેને શ્રેષ્ઠ ગણે છે તેનું અનુકરણ કરે છે. યદ્યદ આચાર્યતે શ્રેષ્ઠસ્તત દેવેતરો જનાઃ. હવે તમે જે કરશો એ આદર્શ બનશે, અને તમે જો આ પ્રમાણે બીજાને માટે કર્મ કરનારા બનશો તો બીજાને પણ એ આદર્શ મળશે. અને એ રીતે જે પેલું વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્ર સુતંત્ર બનશે. આ વ્યવસ્થા તંત્ર સુતંત્ર ના હોય તો અતંત્ર થાય. પગમાં કાંટો વાગે, આંખ જોવા જાય, હાથ એને કાઢવા જાય, આ ખૂબ વ્યવસ્થા તંત્ર છે. એ જ સ્વધર્મ છે. અને એટલે જ કહ્યું કે સ્વધર્મી નિધનમ શ્રેયઃ. આંખનું કામ જોવાનું છે તો આંખે જોવાનું. કાંટો છે એને આંખને સીધે સીધી કોઈ નિસ્બત નથી. કાંટો તો પગમાં વાગ્યો છે પણ આંખ એને જુએ, હાથ એને પકડીને ખેંચી કાઢે. આ આખું વ્યવસ્થા તંત્ર એડીથી માંડીને ચોટી સુધીનું આ આખું જે વ્યવસ્થા તંત્ર જેમ આપણા શરીરમાં ગોઠવાયેલું છે તેમ સમગ્ર બ્રહ્માંડનું એ રીતે ગોઠવાયેલું હોય, અને એ રીતે ગોઠવાયેલું હોય તો પછી પેલું ચાલે યજ્ઞાદ ભવતિ પરજન્યો પરજન્યાદ અન્ન સંભવ અન્નાદ ભવંતિ ભૂતાની વગેરે વગેરે. એટલે તમારું સાદું કર્મ એ પણ યજ્ઞ કર્મ થઈ ગયું, અને તમારું સાદું કર્મ એ પણ બીજાને આદર્શ રૂપ બન્યું. આ આદર્શ રૂપ બનાવવું કર્મને એ પણ અગત્યની વસ્તુ છે. આને તમે એક વધારાનું ફળ કહી શકો, આને વધારાનું ફળ કહી શકો. તમને પોતાને તો જે મળ્યું એ મળ્યું, પણ એની સાથે ને સાથે સમાજને પણ આ ફળ મળ્યું. તો એ પ્રમાણે તમે ત્રીજા અધ્યાયમાં કહે છે કે સતત આ કર્મ કરતા જાઓ, ભાવનાપૂર્વક કરતા જાઓ, અને યજ્ઞ બુદ્ધિથી કરતા જાઓ. તમે જે કઈ કરો છો તે યજ્ઞ બુદ્ધિથી કરતા જાઓ. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. યજ્ઞ સાથે તમારું સર્જન થયું છે એટલે તમારું નાનકડું કામ પણ શું થશે? યજ્ઞ કર્મ થશે. અને યજ્ઞ શેષ જે તમને ફળ મળે એ ફળ શું થશે? તમને બધી જ પ્રકારના પાપોમાંથી મુક્ત કરનાર બનશે, એટલે તમારી ઉન્નતિનું કારણ બનશે. તો યજ્ઞાર્થ કર્મ કરવા, યજ્ઞ ચક્રને પ્રવર્તિત રાખવા માટે કર્મ કરવા, એનાથી મળતું ફળ જે છે એ સામાન્ય ફળ કરતા અત્યંત મોટું થઈ જાય એ પ્રમાણે તમારે કર્મ કરતા રહેવા, એનાથી જ તમને સંસિદ્ધિ પ્રાપ્ત થશે. એનાથી તમને એમ કરવામાં અવરોધો કયા છે એની પણ વાત કરી ત્રીજા અધ્યાયમાં કે આવું કરતા કોણ રોકે છે, કોણ આવું કરતા રોકે છે. તો એનો જવાબ સરસ આપ્યો હતો કે કામ એ શક્રોદય રજોગુણ સમુદ્ભવ. આપણી ઇન્દ્રિયો પોતપોતાના વિષયો તરફ ધસતી જાય, દોડતી જાય, અને પોતપોતાના વિષયની અંદર રમમાણ થાય, અને રમમાણ થવા માટે મનનું એને પ્રોત્સાહન મળે, મનના આદેશો મળે. તો મનને વશમાં લેવું છે, અને મનના વશમાં લેવું છે માટે ઇન્દ્રિયોને વશમાં લેવી છે. આ પ્રકારનું કર્મ કરવામાં અવરોધ રૂપ કોણ બને છે? તો કે પોતે ને પોતે બને છે. અને પોતે ને પોતે કેવી રીતે બને છે? કે પોતે ઇન્દ્રિયોની પાછળ દોરવાય. કારણ કે કર્મ આ ભાવનાથી કરો કે આ ભાવના સિવાય કરો, કરવાનું તો ઇન્દ્રિયો વડે જ છે. ઇન્દ્રિયો જ કારણ છે. પણ એ ઇન્દ્રિયો જો અજ્ઞાનના આવરણથી ઢંકાયેલી હોય, એના કારણે મન જો અજ્ઞાનના આવરણથી ઢંકાયેલું હોય, એના કારણે બુદ્ધિ જો અજ્ઞાનના આવરણથી ઢંકાયેલી હોય, તો તમે જે કંઈ કરશો એ અયોગ્ય થશે. ઇન્દ્રિયોને કાબૂમાં લો, ઇન્દ્રિયોને નો સંયમ શીખો, ઇન્દ્રિયોનું નિયમન કરો. છે ઉદાહરણ, કૃષ્ણ ઉદાહરણ પોતાનું જ આપે છે, કોકનું ઉદાહરણ નથી આપતા.

લોક સંગ્રહ માટે ગણો કે આના માટે ગણો, કૃષ્ણ એ શું કરવાનું છે? બધું એને પ્રાપ્ત છે, છતાં કેવા કેવા કર્મો કરે છે. અર્જુન નો રથ હાકે છે, ગોપીઓની ગાયો દોરી જાય છે, એને કરવાનું કશું શેષ નથી. પરબ્રહ્મ સ્વરૂપ હોવા છતાં એ કર્મ કરે છે, કારણ કે બીજાઓનો આદર્શ પણ બને છે, અને એને કારણ કે પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ કર્યો છે, એને એ કર્મો બાંધનારા બનતા નથી. આ કર્મ બંધન રૂપ ન બને એ માટે મનુષ્ય શું કરવું જોઈએ? નિષ્કામ બુદ્ધિથી, નિષ્કામ પ્રજ્ઞાથી ઇન્દ્રિયોને કાબુમાં લઈને જો કર્મ કર્યા કરે તો પછી મુચ્યંતે તેપી કર્મવિહિ, તો કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકે છે. આ વાત ત્રીજા અધ્યાયમાં કહી છે. એટલે માણસ એ કર્મ કરનારો થતાં થતાં કર્મયોગી બને એ પ્રકારની આખી એની ગતિ જે છે, એ ગતિ એ ત્રીજા અધ્યાયની અંદર આપણને સૂચિત કરવામાં આવી છે. અને એટલા માટે થઈને ગીતાનો ત્રીજો અધ્યાય જે છે, એ ત્રીજો અધ્યાય ખૂબ જ સરસ રીતે સમજવા જેવો છે. સાદા ઉદાહરણો છે એમાં, સૌને ગમે એવા ઉદાહરણો છે એમાં, સૌને સમજ પડે એવા ઉદાહરણો છે એમાં. અને એ ઉદાહરણો આપણે નિષ્કામ બુદ્ધિથી, યજ્ઞ બુદ્ધિથી, લોકસંગ્રહ વૃત્તિથી કર્મ કરીએ એમ કહેવા માંગે છે. અને એમ પણ કહે છે ઇન્ડિરેક્ટલી કે કર્મ છે એ ફળ તો દેવાનું જ છે, પણ એ ફળ અનંત ગણું થઈ અને તમારા સુધી પહોંચવાનું છે. પણ એ અનંત ગણું થઈને પહોંચે એવી જો અપેક્ષા તમારા મનની અંદર રહી તો એ શક્ય નથી બનવાનું. એટલા માટે થઈને ગીતાનો ત્રીજો અધ્યાય એ બહુ જ અગત્યનો છે અને સારી રીતે આપણે સમજવા જેવો છે. તો આપણે અહીંયા આજે ગીતાના ત્રીજા અધ્યાયનું સમાપન કરીએ અને પછી ચોથા અધ્યાય તરફ જઈશું. ત્રીજા અધ્યાયને અંતે જે કહ્યું છે તે એક વખત યાદ કરી, એક વખત બોલી અને આપણે ત્રીજા અધ્યાયને પૂરો કરીએ. ત્રીજા અધ્યાયને અંતે કહ્યું છે કે એવમ બુદ્ધ પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્મા મહાત્મના જય શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. એટલા માટે હે મહાબાહુ, મહાબાહુ એટલે બળિયો, અર્જુનને બળિયો તો કહેવો જ પડે, બળવાન છે, પણ બળવાન એ માત્ર શારીરિક બળવાન નહીં, ચિત્તથી અને બુદ્ધિથી પણ બળવાન, જ્ઞાનથી પણ બળવાન. એટલા માટે બુદ્ધે પરમ, બુદ્ધિ કરતા ઉપર સૂક્ષ્મ એવા જે શ્રેષ્ઠ તત્વ છે એ શ્રેષ્ઠ તત્વને ઓળખીને, એને ઓળખી લે અને એને ઓળખીને જો એને એક વખત ઓળખી લીધો તો પછી પેલો કામરૂપી શત્રુ છે, ત્રીજા અધ્યાયમાં બે ત્રણ વખત કહ્યું અને બહુ દ્રઢતાપૂર્વક કહ્યું કે આપણો જો કોઈ દુશ્મન હોય તો એ આપણી અંદર જ રહ્યો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે શત્રુઓ આપણી અંદર જ સ્થિર છે, કારણ કે એ રજોગુણથી જન્મે છે અને એ આપણી બુદ્ધિને ઢાંકી દે છે. એ બુદ્ધિને ઢાંકી દે એનાથી ઉપર જઈને, એનાથી પર, એનાથી સૂક્ષ્મ, એનાથી મહાન એવા પરમાત્મ તત્વને કે આત્મ તત્વને એક વખતે ઓળખી લે એટલે માણસ યોગીની કક્ષામાં પહોંચી ગયો. એવો યોગી બનીને એ શત્રુને મારીને, પેલા સામે ધનુષ બાણ લઈને ઉભા છે કે તલવાર લઈને ઉભા છે એ શત્રુ, એ તો ગૌણ છે. પેલો કામરૂપી શત્રુ છે એને મારી નાખીને તું પરમ તત્વને પામવા માટે સક્ષમ બન. આ પ્રમાણે આદેશાત્મક વસ્તુ છે વટે તો કહી છે. આમ આપણે જોયું કે નિષ્કામ કર્મયોગ જે છે ને એની અંદર એક જબરજસ્ત તાકાત છે. એ કર્મના કારણે એ વ્યક્તિનું અને સમાજનું બંનેનું કલ્યાણ કરનાર બને છે. વ્યક્તિને કર્મ વિના ચાલવાનું નથી એ આપણે જોયું છે, આમાં જ જોયું આપણે ત્રીજા અધ્યાયમાં. શરીર યાત્રા, શરીરને ચાલવું એ પણ કર્મ કર્યા વિના નથી જ ચાલવાનું. ખાવું છે, પીવું છે, સૂવું છે, ઊંઘવું બેસવું છે, આ બધા નાના નાના નાના નાના જે કર્મો છે એ કર્મો કર્યા સિવાય શરીર યાત્રા પણ નહીં ચાલે. કામ તો કરવું પડશે, કર્મ કરવું જ પડશે.

0: પણ એ કર્મ તમને સીધે સીધી, કોઈ માણસ સૂર્ય નમસ્કાર કરતો હોય તો સૂર્ય નમસ્કાર કરતી વખતે એનું શરીર તો દ્રઢ બનશે, પણ જો એ યોગ પૂર્વક કરતો હશે તો શરીર મજબૂત થવાની સાથે સૂર્ય તરફથી એને મળનારો જે ઉપકાર ભાવ છે એ પણ એની અંદર જાગશે. સૂર્ય એટલે માત્ર આકાશમાં ઉગેલો એક તપતો ગોળો નથી, એને હું નમસ્કાર કરું છું, એ ભાવ એની અંદર જાગશે. માત્ર શરીર કસરત કરવાથી શરીર મજબૂત બન્યું, પણ એ ઉપરાંત સૂર્ય નમસ્કાર કરતી વખતે એની સાથે આ પ્રકારનો ભાવ જોડાયો તો એને સૃષ્ટિ સાથેનું તાદાત્મ્ય પણ સિદ્ધ થયું, અને સૂર્ય તરફથી એને મનમાં હોય કે સૂર્ય મહાન છે તો એ મહાનતાની અનુભૂતિ પણ એને પોતાની અંદર થઈ. એટલે શારીરિક વિકાસની સાથે ચેતસિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ, એમ એનું આખી કલ્યાણની જે ભાવના છે, આત્મકલ્યાણની ભાવના છે, એ આત્મકલ્યાણની ભાવના પણ વિકસે. આ બે કામ થાય, કામ તો બધાય કરવાનું છે. મેં પેલા દાખલો આપ્યો એમ ગંગાની અંદર માછલીઓ નાય છે તો માછલીઓ પવિત્ર થઈ ગઈ ના? એ તો પાણીથી ભીંજાઈ બરોબર છે, પણ એના મનની સાથે પેલો પવિત્રતાનો ભાવ એની અંદર આવ્યો નથી. માણસમાં જ આવે, એ ભાવના પૂર્વક એને સ્નાન કર્યું હોય તો, એ વહેતા જળ તરીકે સ્નાન કર્યું હોય તો એ નથી આવતું. શરીર શુદ્ધ બંને ના થશે, પણ મન શુદ્ધ કોનું થશે? ભાવના પૂર્વક કામ કરનારું. તો કર્મયોગ જે નિષ્કામ રીતે કરવામાં આવે એનાથી એનું આત્મકલ્યાણ થાય, અને એને કામ કર્યા વિના ચાલવાનું નથી, એટલે એની શરીર યાત્રા પણ ચાલે, અને શરીર યાત્રા ચાલતી હોય એની સાથે ને સાથે સમષ્ટિનું કલ્યાણ થાય. હું સમાજથી આગળ વધીને વાત કરું છું, સમષ્ટિની વાત કરું છું, તો આ વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેનું એક સાથે કલ્યાણ થાય એવું આમ કરવાના કારણે થઈ શકે છે. એટલા માટે થઈને કર્મયોગી બનીને કર્મ કરવાની વાત કરી છે, અને કર્મયોગી થઈને કરવામાં જે અંતરાય રૂપ છે એની પણ વાત એટલી જ કરી છે કે તમારી અંદર જે છે એ શત્રુઓને તમે મારો એટલે પછી તમારો કર્મનો માર્ગ સીધો થઈ જાય. અને એ શત્રુનું વર્ણન કરી દીધું, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, બાહ્યકરણ અને અંતઃકરણ. તો એ અંતઃકરણ ઉપર તો આવરણ છવાયેલું છે, એ આવરણ છવાયેલું હોવાથી એમના પ્રમાણે તમે ચાલશો કે તમારા પ્રમાણે એ ચાલશે એ તમારે નક્કી કરવાનું રહેશે. રથના ઘોડાઓ પોતપોતાની દિશામાં જો ખેંચવા માંડશે તો એ રથને ખાડામાં નાખશે, પણ એનું નિયમન કર્યું હશે, એને એના ઉપર લગામ હશે તો જે દિશામાં લઈ જવું છે તે દિશામાં લઈ જઈ શકાશે. તો ઇન્દ્રિયોનો સંયમ કરીને, ઇન્દ્રિયોના સંયમ દ્વારા મનનો સંયમ કરીને, મનના સંયમ દ્વારા બુદ્ધિને શુદ્ધ કરીને, અને જે કર્મ થાય છે કર્મ એકનું એક, અને છતાં આ રીતે થનારું કર્મ જે છે એ કર્મ મનુષ્યને ઉન્નતિના માર્ગે લઈ જાય છે, વ્યક્તિગત ઉન્નતિના માર્ગે અને સમષ્ટિની ઉન્નતિના પણ માર્ગે. અને એ વખતે એમ થાય કે બીજાઓ તો કરતા નથી, મારે એકલાય કરવાનું શા માટે? આવો જો ભ્રમ મનની અંદર પેદા થયો તો પછી તમે ભટકી ગયા, ફરી પાછી એની જ વાત આવી, કામ એ શકરો થઈ છે. મને જોઈને બીજા મારું અનુકરણ કરશે, કરશે તો કરશે, નહીં કરશે તો કઈ વાંધો નહીં. મારે મારી બુદ્ધિપૂર્વક આ કર્મ આ રીતે કરવાનું છે. એટલે મૂળ વાત આવીને ઉભે રહે, ફરી પાછી અર્જુન ઉપર આપણે લાવીને મૂકી દઈએ તો અર્જુન એમ વિચારતો હોય કે યુધિષ્ઠિર રાજા બને, પાંડવો રાજ્ય કરનાર બને, એ માટે થઈને હું યુદ્ધ કરું, એમ નહીં, યુદ્ધ કરવું એ મારી ફરજ છે માટે હું યુદ્ધ કરું, મારું કર્તવ્ય કર્મ છે માટે હું કર્મ કરું, એ વાત તરફ જ આગળ વધવાની વાત અહીંયા પણ એ રીતે તો સિદ્ધ થાય જ છે. તો આપણે ત્રીજો અધ્યાય પૂરો કરી રહ્યા છીએ, અને હવે પછીના મણકાની અંદર આપણે ચોથા અધ્યાય તરફ આગળ વધવાના છીએ. જે મિત્રો નિયમિતપણે જોતા હોય, સાંભળતા હોય, એ બધાને મારી વિનંતી છે કે શક્ય હોય તો તમારી સાથે ગીતાનું પુસ્તક રાખીને બેસો, તો આપણે ક્રમશઃ એક એક પછી જે શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એની અંદર વધારે મજા આવશે. તો હવે મળીએ છીએ ચોથા અધ્યાયના આરંભે. ધન્યવાદ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું.

ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો પાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: 90.4 FM શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે, તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જીડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુરની આ વારસો શ્રેણીમાં આપ સર્વેને આવકારું છું. અને આજે આપણે આ વારસો શ્રેણીમાં લગ્નની સપ્તપદીની વિધિ વિશે વાત કરીશું. લગ્નમાં જ્યારે વર કન્યા બંને હસ્તમેળાપ થઈ જાય, પછી વરરાજાના પગની આગળ એક પાટલા ઉપર બ્રાહ્મણ 7 સોપારી મૂકે છે, એને પૂજા કરે છે. પછી કન્યા એ વરરાજાનો અંગૂઠો પકડી રાખે છે અને ત્યાં 7 પ્રકારની કન્યા પ્રતિજ્ઞાઓ લે છે. એ પ્રતિજ્ઞાને સપ્તપદીની વિધિ કહેવામાં આવે છે, જે આપણા હિન્દુ સંસ્કાર મુજબ બહુ અગત્યની અને બહુ મહત્વની વિધિ છે. એ એમને એમ સોપારી મુકાતી નથી, પણ એમની પાછળ બહુ મોટી ઉમદા ભાવના રહેલી છે કે એના દ્વારા વર કન્યા અરસ પરસ 7 પ્રતિજ્ઞાઓ લે છે. એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો અપાય છે. લગ્ન તો જીવનભર 7 નિભાવવા માટેનું વ્રત અને એ માટેની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતીક છે. પહેલી પ્રતિજ્ઞા જે છે, એમાં કન્યા આભારવશ ભાવે એના પતિને જણાવે છે કે ગત જન્મમાં પોતે કરેલા અસંખ્ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા તે પોતાના પતિને સર્વસ્વ ગણે છે અને સૌભાગ્યના પ્રતીક રૂપે હવે પોતે કપાળે ચાંદલો કરવાનું શરૂ કરશે એમ જણાવે છે. બીજી પ્રતિજ્ઞા એવી છે કે કન્યા પોતાના પતિના બાળકથી માંડીને અબાલ વૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલન પાલનની ખાતરી આપે છે અને ઘરમાં ઉપલબ્ધ સાધન સંપન્નથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહીં પરિવારના દરેક સભ્યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરે છે. તદુપરાંત તેને જે સુખ મળે છે એ સુખમાં જ સંતોષ પામશે એવી સુંદર મજાની ભાવના વ્યક્ત કરે છે અને જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે એનો પતિ ખોટા રસ્તે ન જાય કે સમગ્ર પરિવારને નુકસાન થાય એવું કશું જ ન થાય એના માટેની આ પોતે પ્રતિજ્ઞા લે છે. ત્રીજી પ્રતિજ્ઞામાં કન્યા તેના પતિની આમન્ય જાળવવાની અને તેના માટે ભોજન કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય અથવા તો ત્યાંથી લાવીને ઘરે પણ જમી શકાય, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલી ભોજનની મજા કંઈક જુદી જ હોય છે અને એ

પરિવાર નો પ્રેમ એમાં દેખાતો હોય છે. સપ્તપદી ની ચોથી પ્રતિજ્ઞામાં કન્યા સારા શણગાર શૃંગાર સજી મન ભાવ વિચાર વાણી શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્વચ્છતા શણગાર શૃંગાર વગેરે સ્ત્રીના વ્યક્તિત્વને ભવ્યતા બક્ષે છે. અહીં સ્ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્દ્ર પણ બની રહે છે. અહીં પત્ની બનવાની સાથે તેણે પ્રિયતમા તરીકેની પણ વાત અહીં મૂકી આપી છે. પાંચમી પ્રતિજ્ઞામાં કન્યા પોતાના પતિને વચન આપે છે કે સુખના સમયે આનંદમાં તો સાથે રહેશે જ, પણ દુઃખના સમયમાં પણ પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહીં અને પોતાના પતિના સુખ અને દુઃખમાં પણ એટલી જ ભાગીદાર બનશે અને ક્યારેય પણ પરાયા પુરુષો સાથ નિભાવશે નહીં એની મન વચન અને કાયાથી એ ખાતરી આપે છે. છઠ્ઠી પ્રતિજ્ઞામાં એના પતિને કહે છે કે પોતાના પતિના ઘરના તમામ કાર્યો પોતે હવે આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા પિતાની સેવા કરશે, અન્ય સગા સંબંધીઓનો આદર સત્કાર કરશે. પતિ જ્યાં રહેશે તેની સાથે પોતે પણ રહેશે અને પતિને કોઈ પણ પ્રકારે ન છેતરવાની અને પોતે પણ તેનાથી નહીં છેતરાયેલું વચન આપે છે. આ પતિના દરેક સગાવાલા પ્રત્યે એ કટિબદ્ધ રહેશે એવી ખાતરી આપે છે. છેલ્લી પ્રતિજ્ઞામાં કન્યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય થશે, ધાર્મિક આર્થિક તેમજ કામ વિષયક કાર્યોમાં પણ પતિને સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહેવાની એ ખાતરી આપે છે. આમ સપ્તપદીમાં કન્યા દ્વારા લેવાયેલી પ્રતિજ્ઞા સાંસારિક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તન કરવાની ખાતરી આપે છે. જોયું મિત્રો કેટલી બધી ઉમદા ભાવનાઓ સાથે અહીં કન્યા એના ભાવિ પતિ અને એના ઘર સાથે જોડાય છે અને આવા ઉમદા પ્રસંગે ઉપસ્થિત બંને પક્ષની સ્ત્રીઓ કેટલા આનંદ ઉત્સાહથી આ ગાણું ગાય છે, જેમાં ચાર મંગળ અને કન્યાને જુદા જુદા દાન તથા છેલ્લે માતા પિતાના હૃદયના ટુકડા સમાન કન્યાનું દાન એટલે કે કન્યાદાન થાય છે. તો આ કન્યાદાન સમયનું ગાણું સાંભળીએ. એના શબ્દો છે, મોયરામાં મંગળિયા વર્તાય રહી.

0: મિત્રો, તો આજના એપિસોડમાં મને અહીં રજા આપશો અને આવતા એપિસોડમાં આપણે મંગળ ફેરા વિશે કેટલી ઉમદા ભાવના સમાયેલી છે એની વાત કરીશું. તો આવજો.
1: તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલન.

હલ્લું પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું કેટલીક હકારાત્મક વાતો, વાર્તાઓ, કવિતાઓ, ગીત, ગઝલ અને આ બધી જ સાહિત્યિક રચનાઓ કે જેની પાછળ એક જ સંદેશો મહત્વનો હોય છે કે આપણા જીવનમાં આવતી ઘણી બધી મુશ્કેલીઓ અને તકલીફમાં, આપણા સમાજ જીવનમાં, આપણી સંસ્કૃતિમાં કેવી રીતે આપણા નૈતિક મૂલ્યો સાથે આપણે ટકી રહીએ. ક્યારે પણ આપણું મન એટલું દુઃખી ન થઈ જાય કે આપણને આ જીવન પ્રત્યેનો જે પ્રેમ છે ને એ ઘટી જાય. એટલે કે હકારાત્મકતા અને પોઝિટિવનેસ જેને કહે છે એ સ્વભાવમાં વણાઈ જાય અને આપણે સૌ આપણા જીવનની મુશ્કેલીઓનો એક સામનો કરી શકીએ. પરિણામ ગમે તે હોય અને પરિણામ નિશ્ચિત હોવા છતાં પણ એ પરિણામ સાથે જીવનને જીવીએ અને એમ કહીએ કે ઈશ્વર, તારા અભિગમની સાથે, તારી આપેલી તમામ મુશ્કેલીઓ સાથે તારું આ ભેટરૂપી જીવન અમે જીવી શકીએ છીએ. અને આપણા સમુદાયનો અવાજ એટલે કે આપણા રેડિયો પાલનપુર પર અમે આવી જ વાતો લઈને સતત તમારા સમક્ષ આવતા રહીએ છીએ. તો આજે જ કેટલીક આવી ગુજરાતી સાહિત્યની, ગુજરાતી ભાષાની સંવર્ધનની વાતોની સાથે હકારાત્મકતાની વાતો કરીશું આજના શો પર. સમય થયો છે એક નાનકડા વિરામનો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

रेडियो पालनपुर बनासकांठा डिस्ट्रिक्ट केळवड़ी मंडल संचालित आ सामुदायिक रेडियो स्टेशन ये अपना समाज नो अवाज बनवानु काम करे छे। अने आ अवाज एटले क्यारेक अमारो अवाज ने क्यारेक तमारा विचारो अमने मळता रहे छे। आवो ज सुंदर मजानो एक विचार एक घटना स्वरूपनो के आ यात्रा खूब ज टूंकी छे અને આપણે વિચારીએ છીએ એના કરતાં તો સાવ ટૂંકી છે। હવે વિચાર સાથે એક સુંદર લખાણ ભીખાભાઈએ મોકલી આપ્યું છે, ચાલો એની વાત કરીએ। એક સ્ત્રી બસમાં ચડી અને એક પુરુષની બાજુમાં બેસતી વખતે તેની બેગથી પુરુષને વાગી ગયું, પણ તે પુરુષ ચૂપ રહ્યો, કંઈ બોલ્યો નહીં। જ્યારે તે વ્યક્તિ શાંત બેઠો રહ્યો ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું, મેં તમને બેગ મારી છતાં તમે ફરિયાદ કેમ ન કરી? પુરુષે હસીને જવાબ આપ્યો, આટલી નાની વાત પર ગુસ્સે થવાની જરૂર નથી, કારણ કે આપણી સાથેની યાત્રા તો ખૂબ જ ટૂંકી છે, હું આવતા સ્ટોપ પર ઉતરી જઈશ। આ જવાબથી પેલી સ્ત્રી છે ને ખૂબ ભાવુક થઈ ગઈ। તેણે તે પુરુષની માફી માંગી અને મનમાં વિચાર્યું કે યાત્રા ખરેખર ખૂબ જ ટૂંકી છે, આ શબ્દો સોનાથી લખાવા જોઈએ। અને મારે પણ તમને કહેવું છે કે જીવનમાં તમારા સાથેના જે પણ સંબંધો છે એને વિચાર તો કરીશું, એ યાત્રા ખૂબ જ ટૂંકી હોય છે, તમે ક્યારે શરૂ કરી અને ક્યારે પૂર્ણતાના આરા ઉપર પહોંચી જાય છે, અને ત્યાં બેસીને તમે માત્ર છબછબિયા જ કરી રહ્યા હો છો, તમે પાણીની ગહેરાઈ માપી નથી શકતા, તમને અહેસાસ નથી કે લાગણીને સંબંધો વચ્ચે તમે થોડીક મુશ્કેલીઓ અને વિટંબણાની એ ઠંડી અને ગરમી પાણીની સહન કરીને પણ જો એક વાર પાણીમાં ડૂબકી લગાવી હોત તો એ અહેસાસ આહલાદક હોય। પણ તમે ગુસ્સા હસવામાં અને ક્યારેક બહાર મારી પરિસ્થિતિને મારા કપડાં સાચવવામાં આવા વિચારોમાં પડ્યા રહો છો અને આરા ઉપર જ બેસેલા રહો છો, ત્યારે આ વિચાર બહુ અગત્યનો છે કે યાત્રા ખૂબ જ ટૂંકી છે। આ વાતને પણ આગળ વધારીશું અને એમાંના કેટલાક બિંદુઓની ચર્ચા પણ કરીશું। સમય થયો છે કે વિરામનો, વિરામ બાદ ફરી પાછો આવું છું। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

યાત્રા ખૂબ જ ટૂંકી છે, શબ્દોથી સમજો તો પણ સમજાય એમ છે, અને આંગળીના વેઢાથી ગણો કે પછી કમ્પ્યુટરના કોઈ જટિલ સોફ્ટવેરથી તમને છે ને એનો અર્ક, તમને એનું મૂળ સ્વરૂપ, એનો અર્થ તો એટલો જ મળશે કે સમય ખૂબ જ ઓછો છે આપણી પાસે, અને આપણે કામ વિશે, આપણા જીવનની યાત્રા વિશે એટલું વિચાર્યું છે, એટલું કદાચ ન પણ કરી શકીએ, એટલી હંમેશા ટૂંકી છે, અને સતત આપણે કહેતા રહીએ છીએ કે મારી પાસે સમય જ નથી. આપણે સમજવું જોઈએ કે આ સંસારમાં આપણો સમય એટલો ઓછો છે કે નકામી દલીલો, ઈર્ષ્યા, બીજાને માફ ન કરવા, અસંતોષ અને નકારાત્મક લાગણીઓમાં ફસાઈ રહેવું એ ખરેખર સમય અને શક્તિનો મૂર્ખતાપૂર્ણ બગાડ છે. હકારાત્મકતા, પોઝિટિવ એટીટ્યૂડ એ જ તમને આગળ લઈ જાય છે. મેં કહ્યું એ બધું જ ન કરીએ તો પછી આપણે કામનું અને આપણા જીવનના મુખ્ય લક્ષ્યાંકોનો વિચાર કરીએ. દલીલ કરવા કરતા એ પ્રવૃત્તિ પર આગળ વધવાનું વિચારીએ. બીજા વિશે વિચારીને સતત એની ઈર્ષ્યા કરવા કરતા આપણે કેવી રીતે કંઈક સારું કરી શકીએ તે તરફ મહેનત કરીએ, અને લગભગ લોકોને માફ કરીએ. એક વાર, બે વાર, અરે એની ભૂલ છે, મારે શું, હું સુધારી લઉં એની ભૂલમાંથી, અને હંમેશા જે મળ્યું છે એનો સંતોષ અને હકારાત્મક લાગણી કે સમય મને ચોક્કસથી આ નાનકડા વિરામમાં પણ અદ્ભુત પ્રકારે આનંદ આપશે. જો આ વાત સાથે આગળ વધીએ ને તો ખૂબ જ મોટો જીવનમાં લાભ થાય છે, અને જીવન જીવ્યાનો સંતોષ મળે છે. આપણા સાહિત્યિક ગ્રંથો, ધાર્મિક ગ્રંથો, કવિતાઓ ને સ્ટોરીઝ પણ ગમે તેટલી કરુણ હોય, આખરે તો આપણને આપણા જીવનમાં આગળ વધવા માટે ને એ ન કરવા અને સુખ અને ખુશી મળે તે માટે પ્રેરે છે, ખરું ને? તો કેટલાક આવા મુદ્દાઓની ચર્ચા પણ કરીશું, પરંતુ હવે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો આરજે એઆરને રેડિયો પાલનપુર પર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જીવનમાં મેં કહ્યું એમ મારે પણ અને તમારે પણ કેટલાક પ્રશ્નો મનમાં વિચારવા જોઈએ, તો જ આપણને આ ટૂંકી યાત્રાનો અહેસાસ થશે ને એમાં કેવી રીતે સુખમય રીતે લાંબા આનંદનો અનુભવ કરી શકાય તે વિશે અદ્ભુત રીતે આપણા હૃદયમાંથી જ રસ્તો મળશે. જેમ કે પહેલો પ્રશ્ન એ આવે આપણા મનમાં સતત કે કોઈ આપણી લાગણીઓને દૂભવે છે, એટલે કે કોઈએ તમારું અથવા મારું દિલ તોડ્યું તો શું કરવું જોઈએ. આમ પણ આપણે ગમે તેટલા બેબાકળા થઈએ, ગમે તેટલો ઝઘડો કરીએ, એને સતત તમારા હૃદય માટે અને તોડવા માટે એને જવાબદાર ગણીને એને અહેસાસ કરાવી દઈએ તો પણ તમારું હૃદય ફરીથી નથી સંધાવાનું. કારણ કે લાગણીના સંબંધો તૂટે ને પછી એને કોઈ મલમ કામમાં ના આવે અને આખરે તો પછી આપણે શાંત થઈએ છીએ. તો પહેલાથી જ શું કામ આપણા મગજમાં ન આવે કે કોઈ પણ હૃદય દુખે કારણથી કે વ્યક્તિથી તો આપણે હંમેશા શાંત રહીએ અને શાંત રહેવા માટે થોડા અલગ થઈએ, થોડાક પોતાની જાતને સમય આપીએ અને આ સોનાનું વાક્ય કે યાત્રા ખૂબ જ ટૂંકી છે. જો એને મારું હૃદય દુખ્યું છે, દુભાવ્યું છે, તો એની પાછળ શા માટે સમય આ ટૂંકી યાત્રામાં હું એને આપું અને બગાડું. જેમને મારું હૃદય સાચવ્યું છે એમની પાસે ન જાઓ અને પછી જુઓ કે તમને આઘાત અને એમાંથી નીકળવા માટેના સરળ રસ્તા મળી જશે. ક્યારેય કોઈ તમને દુઃખી તો નહીં જ કરી શકે, ભલે ને દિલ તોડી નાખે. કારણ કે દિલ એ પણ સમજતું થઈ જશે કે યાત્રા ખૂબ જ ટૂંકી છે. વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો હકારાત્મક વાતો અભિગમને રેડિયો પાલનપુર પરથી આરજે એઆરના સ્વરમાં.

જીવનમાં આપણી યાત્રા ટૂંકી લાગે અને એનો અહેસાસ કરાવે ને એવા પ્રસંગો પણ બનતા હોય છે કે જ્યારે આપણને કોઈ છેતરી નાખે, ધમકાવી નાખે બધાની વચ્ચે, કે જેને આપણે એમ કહીએ છીએ કે આપણું અપમાન કરી નાખે, ત્યારે આપણને અહેસાસ થાય છે કે શા માટે. અને એમાં પોતાના કોઈ નજીકના વ્યક્તિ છે એવું આપણે માનતા હોય ને એમના તરફથી આપણને એવી કોઈ ઘટના કે પ્રસંગ બની જાય, ત્યારે એમ થાય છે કે શા માટે આ જીવનને મારે જીવવું જોઈએ. પણ આપણે ભૂલી જઈએ છીએ કે યાત્રા ખૂબ ટૂંકી છે, જીવન તો ટૂંકું જ છે, અને એ ટૂંકા જીવનની અંદર ઘણું બધું કરવું છે. અને એમાં તમે પોતાના માનતા હતા જેમના માટે કરવું છે એવું લાગ્યું ને એમને તમને આવું કર્યું, તો પણ બીજા પાત્રો તો જીવનમાં છે ને, શા માટે એમને દોષ આપવો? શા માટે એમને તમારી સાથે તમારું માન સાચવ્યું છે તો એનો અહેસાસ ન કરાવો? અને જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે એક બ્રેક લઈ લેવાનો, તણાવ તો બિલકુલ નહીં લેવાનો, થોડો વિચાર કરવા માટે આરામ કરી લેવાનો. પછી એ તમારા ઘરનો રૂમ પણ હોઈ શકે, ગામડાનું ઘર પણ હોય, ફાર્મ પણ હોય, લોંગ ડ્રાઈવ પણ હોય, મિત્ર સાથેની વાતચીત પણ હોય, અને ક્યારેક એની સાથે જઈને બેસવાની વાત પણ આવે તો થોડાક દિવસો એમ પણ કરી લેવું જોઈએ. અને એનું કારણ એક જ છે કે યાત્રા તો ખૂબ જ ટૂંકી છે, એટલે ટૂંકી યાત્રામાં આવતા પડાવો પણ બહુ ટૂંકા જ હોય, એટલે એ ધમકાવેલું, અપમાન કરેલું અને કોઈ કે છેતરેલું એ બધું જ ભૂલાઈ જશે અથવા સમયની સાથે જૂનું થઈ જશે. તો આગળ વધીએ ત્યારે નવી દુનિયામાં નવી જ વાતો, નવા જ સંબંધો અને નવા જ માનની વાત કરીએ કે જે તમને સાચવે છે, માન આપે છે, એમનો વિચાર કરીએ. ખરું ને? આવા જ વિચારોની આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ સમય થયો છે એક નાના

વિરામનો, હું આજે યાર તમારી સાથે જોડાયેલો રહીશ. વિરામને પાર પણ મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ક્યારેક કારણ વગર, ક્યારેક કોઈની સાથ આપવા જઈએ અને એમને સાથ ન ગમે, ક્યારેક સાથે લઈ ગયા હોય ને પછી ત્યાં જઈને એકલા કરી મૂકે, એટલે કે વિધાઉટ એની રીઝન તમારું અપમાન થઈ જાય, ત્યારે પણ શાંત રહેવું જોઈએ. લગભગ નજરઅંદાજ કરવો જોઈએ એ બાબતની ઘટનાને, એ વ્યક્તિને, કારણ કે તમે તો આમ પણ બીજું બધું નજરઅંદાજ કરીને એની સાથે ગયા છો, એનો સાથ આપ્યો છે કે એની વાતમાં હા પુરાવવા માટે ઉપસ્થિત રહ્યા છો કે મદદ કરવા આગળ વધ્યા છો અને ત્યાં તમને આ મળ્યું છે. એવું જ છે કે કોઈક અણગમતી ટિપ્પણી પણ તમારી પર કરી દે, મતલબ વાક્યોનો મારો, તો એને પણ નજરઅંદાજ કરી દેવું જોઈએ. કદાચ પહેલી વખતે વિચાર આવે તો થોડો વિચાર કરીને પછી વિચારીએ કે એનું મહત્વ શું વધારે છે જીવનમાં અને તમારે

વધારે આપવું છે? તમને તો એ ગમતું જ નથી, ખોટી ટિપ્પણી જ છે. તો એ વ્યક્તિને ને એ વાતને બંનેને તમે નજરઅંદાજ કરો, એને મહત્વ ના આપો અને એને પણ માફ કરી દો. તમારી પ્રાર્થનામાં, તમારા વિચારોમાં, તમારા હકારાત્મક અભિગમમાં નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. એને મારા વિશે ખરાબ કહ્યું છે તો એને વિચારધારા છે, એ ખોટા છે, ખોટી છે, એ વાત ખોટી છે. એને એને સમજાવવા કરતાં આપણે આપણા વર્તનમાંથી જ એને કાઢી દઈએ તો તમારા વર્તનમાં એ નહીં દેખાય, એટલે બીજા બધા લોકો તમારી તરફે આવી જશે. અને આમ પણ સમય યાત્રા ટૂંકી છે, તો જે તમારા વિશે ખોટું માને છે, ખોટું ધારણા રાખે છે, ખોટી વાતો કહે છે, એને સાચી કરવા કરતાં તમે જેવા છો અને જે છો એમાં તમારામાં રહેલું સાચાપણું છે એને સાબિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ સરળ છે. જે છે જ નહીં એને શોધીને લાવીને એને સાબિત કરવા કરતાં છે એને ટકી રહેવું અને એ વાતનો વિચાર કરવાથી, તમારી લીટી લાંબી કરવાથી આ ટૂંકી યાત્રામાં તમે સફળ થશો. ખરું ને? વાતને આગળ વધારીશું આ હકારાત્મક વિચારધારાના શોમાં. રેડિયો પાલનપુર પર ક્યાંય જતા નહીં, મારી સાથે જોડાયેલા રહો. આ વિરામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સમસ્યા બને એટલે કે મુશ્કેલી કે અડચણ કે નડતર એ વ્યક્તિ કે બાબત કે ત્યારે તમે એને મનમાં આપો છો જે ક્યાં એના વિશે વિચાર કરો છો, લાંબો વિચાર કરો છો, સતત કરો છો, આખી રાત અને દિવસ એ વિચાર કરો છો. એટલે યાદ એ રાખવાનું છે કે આપણી સાથેની જે સફર ખૂબ જ ટૂંકી છે, તો ટૂંકા સફરમાં ટૂંકો સામાન, ટૂંકી વાતો, સારી વાતો, આનંદદાયી વાતો, આનંદદાયી વ્યક્તિત્વ, પોઝિટિવ હકારાત્મક અને જેને તમે ચહો છો એવા જ પ્રસંગોને વ્યક્તિઓને સાથે રાખો. આ યાત્રાની લંબાઈ તો ખરેખર કોઈને ખબર છે જ નહીં અને કાલે કોઈએ જોયું જ નથી કે શું બનવાનું છે આ ઘટનામાં, કોણ સાથે રહેશે અને કોણ આગળ નીકળી જશે કે પાછળ રહી જશે, તો આ સફર ક્યારે અટકી જશે એ વિશે પણ આપણને ખબર નથી. તો પછી એ વિચાર ન કરો, પણ હકારાત્મક રીતે ચાલો આપણે આપણા જે મિત્રો છે, સગા અને સંબંધીઓ છે, પરિવાર છે, એમને આનંદિત કરીએ. મોકો મળે ત્યારે એમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયત્ન કરીએ, સન્માન કરીએ, આદર આપીએ. આપણે દયાળુ, પ્રેમાળ અને ક્ષમાશીલ બનીએ. અઘરા શબ્દો છે, પણ જો કોઈને પ્રેમ કરશો ને તો તમને દયા પણ આવી જશે, અને દયા અને પ્રેમ આવશે તો તમે એને માફ કરવાનું શીખી જશો. બહુ સરળ છે કોઈને પણ માફ કરવું. એટલે જ કહું છું કે ક્ષમાશીલ બનો. એ જ જીવનની મૂળ કૃતજ્ઞતા અને આનંદથી ભરેલું રાખવાનું જીવનની જડીબુટ્ટી છે. અને પછી જોજો કે ટૂંકી સફરનો અહેસાસ થશે એટલે તમારે બધું સારું જોઈએ છે, ખુશીઓ જોઈએ છે, આનંદ જોઈએ છે, સારા વ્યક્તિ જોઈએ છે, તો પછી બધું જ તમને સરસ અને સારું તમારી આજુબાજુ સુવાસિત અને આનંદમય રહેશે. કારણ કે યાત્રા ટૂંકી છે, એનો અહેસાસ સતત હોવો જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સુશ્રોતા મિત્રો, આ હકારાત્મક શો પર એટલી આજની ચર્ચા પરથી આપણે સાબિત કરવાનું છે કે આપણો ચહેરો હંમેશા ખુશનુમા હોવો જોઈએ અને એ સ્મિતને બધા સાથે વહેંચવાનું છે. હું હંમેશા કહું છું કે સ્મિત અને હાસ્યની એ મરકવાની આપણી ચેષ્ટા છે ને, કોઈની પણ સામે કરો તો તમને સામેથી સ્મિત જ મળશે. એટલે કે સ્મિત હંમેશા બેવડાય છે, તમારા જીવનને સુંદર અને આનંદમય બનાવે છે. સમૂહ ગમે તેવો હોય ને ગમે તેટલો મોટો હોય, પણ યાદ રાખજો, એ ટોળામાં, એ સફળતામાં અને ઘણું બધું મેળવ્યા પછી પણ યાત્રા ટૂંકી છે, ક્યાં ઉતરવાનું છે એની ખબર નથી, તો સતત હંમેશા ઉતરીએ ત્યારે તમારી સુવાસ, તમારા અસ્તિત્વનો અહેસાસ સાથીઓને રહે એવું હોવું જોઈએ, ખરું ને? એટલે જ કહું છું કે સતત હસતા રહો, ખુશ રહો અને જીવનનો આનંદ લેતા રહો. હકારાત્મક અભિગમ સાથે મારી સાથે, આરજીઆર સાથે, રેડિયો પાલનપુર સાથે જોડાયેલા રહો. આવી જ વાતો તમારા મનમાં હોય, કિસ્સા હોય, ઘટના હોય, કોઈ વાર્તા હોય તો અમને મોકલી આપો 9512-99-66-88 પર. સોશિયલ મીડિયાના અમારા માધ્યમ છે, ઇન્સ્ટાગ્રામ, એક્સ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, આ બધા પર જાઓ અને રેડિયો પાલનપુર @gmail.com પર મેઇલ કરીને પણ તમારી વાતોને ટેક્સ્ટ મેસેજીસથી કે પછી તમે રેકોર્ડ કરીને ફાઇલને મોકલી શકો છો. અમે પ્રયાસ કરીશું એના જવાબ આપવાનો, આપણા શોમાં સમાવવાનો. દોસ્તો, તો પછી વધારે નહીં કહું, એટલું જ કહીશ કે અમારી મોબાઈલ એપ્લિકેશનને તમારા મોબાઈલમાં સતત ડાઉનલોડ પણ રાખો, જેથી ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાંથી તમે અમને માણી શકશો. એ માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પર રેડિયો પાલનપુર લખશો એટલે મોબાઈલ એપ્લિકેશન મળી જશે અને સરળતાથી તમે રેડિયો ગાર્ડન પર જઈ અને ઉત્તર ગુજરાતના એ પોઈન્ટને કેન્દ્રિત કરશો કે જ્યાં પાલનપુર હોય, તો રેડિયો પાલનપુર તમને ત્યાં પણ સાંભળવા મળશે. તો ફરી મળીશું, અલવિદા દોસ્તો, આવતા એપિસોડમાં ફરી નવી હકારાત્મક વાત સાથે, વાર્તા સાથે, કવિતા સાથે, ગુજરાતી ભાષાના સાહિત્ય સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શૂન્ય પાલમપુરી દ્વારા લખેલા ગઝલ. આરામ છે દ્વારને, આરામ છે ઉંબરને પણ, આરામ છે વિરહની પીડા ટળી તો ઘરને પણ આરામ છે. દોરવા પડશે નહીં આલેખ તડપણના હવે, દોરવા પડશે નહીં આલેખ તડપણના હવે, આંખ વીડાઈ છતાં બિસ્તરને પણ આરામ છે. એક બિસ્મિલની શહીદી ચેન સ્થાપી ગઈ જગે, એક બિસ્મિલની શહીદી ચેન સ્થાપી ગઈ જગે, શાંત છે જલ્લાદને ખંજરને પણ આરામ છે. વિંધશે ક્યાંથી હવે એની નિશાસા રાતના, વિંધશે ક્યાંથી હવે એની નિશાસા રાતના, તારલા ડૂબી જતા ને અંબરને પણ આરામ છે. ના કોઈ મોજાની ધાંધલ, ના હલેસાની ખલેલ, ના કોઈ મોજાની ધાંધલ, ના હલેસાની ખલેલ, નાવ ડૂબી તો હવે સાગરને પણ આરામ છે. શૂન્ય પહેલા નિત હતી અણધડ પ્રહારોની ફિકર, શૂન્ય પહેલા નિત હતી અણધડ.

પણ પ્રહારોની ફિકર દેવ થઈને તો હવે પથ્થરને પણ આરામ છે, દ્વારને આરામ છે, ઉંબરને પણ આરામ છે. શૂન્ય પાલનપુરી દ્વારા લખેલ અને તમે સાંભળી રહ્યા છો કવિતાઓની મહેફિલ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કોરોના વિશે લખેલ મુસાફિર પાલનપુરે. ચેતો કે એક મેઘથી મળવાનું છે જ નહીં, ચેતો કે એક મેઘથી મળવાનું છે જ નહીં, ઘરથી બહાર નીકળવાનું છે જ નહીં. એકાંત સેવો ચાર દિવાલોનો દોસ્તો, એકાંત સેવો ચાર દિવાલોનો દોસ્તો, ભૂલીને ભાન ભીડમાં ભળવાનું છે જ નહીં. એવો કયો દેશ નથી સર્વનાશ જ્યાં એવું છે કોણ જેને કકળવાનું છે જ નહીં. લોખંડી હામ રાખવી પડશે જ બંધુઓ, તોફાન આ સહેજમાં ટળવાનું છે જ નહીં. હાકલ પડી છે માતની, થઈ જઈએ સાવધાન, પાછું વિશ્વના માર્ગથી વળવાનું છે જ નહીં. ફૂંકે છે શંખ ગર્વથી ચોમે રહી મગીરી, જુસ્સો રહે અખંડ કે ચડવાનો છે જ નહીં. શત્રુને આપ બળથી કરી દઈએ નામ શેષ, ચરણોમાં એના આપણે ઢળવાનું છે જ નહીં. કરવો છે સર્વનાશ, નથી શક્ય એ નથી, કોરોના તારું સ્વરૂપ એ ફળવાનું છે જ નહીં. સુંદર હતું આ વિશ્વને સુંદર થશે ફરી, સૌંદર્ય એનું નીગળવાનું છે જ નહીં. સાચે સાચો આજ મુસાફિર છે દેશ પ્રેમ, ઘરમાં રહો કે બહાર રજળવાનું છે જ નહીં. ચેતો કે એક મેઘથી મળવાનું છે જ નહીં, ઘરથી બહાર નીકળવાનું છે જ નહીં. મુસાફિર પાલનપુરીએ લોકડાઉનના સમયમાં આ કવિતા લખી હતી અને આ સમયમાં એના શબ્દો સમજવા એટલા જ જરૂરી છે. બાકી તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM વિથ આરજે અંજલી.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે, ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા મીઠી નજર મળે ન મળે, ભરેલો આંખમાં રસ્તાઓ બારીઓ ભીતો, પછી આ શહેર આ ગલીઓ આ ઘર મળે ન મળે, રડી લો આજ સંબંધોને વીંટળાય અહીં, રડી લો આજ સંબંધોને વીંટળાય અહીં, પછી કોઈને કોઈની કબર મળે ન મળે, વળાવા આવ્યા છે ચહેરા ફરસે આંખોમાં, વળાવા આવ્યા છે એ ચહેરા ફરસે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમ સફર મળે ન મળે, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમરભર મળે ન મળે, રેતી નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

બસ દુર્દશાનો એટલો જ આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે. ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોક કેટલા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી જો જાય તો પૈગંબરી મળે, દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી મરીઝ, જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી મરીઝ, ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે. બસ દુર્દશાનો એટલો જ આભાર હોય છે કે જેને મળું છું મુજથી સમજદાર હોય છે. બસ એટલી સમજ મને પરવર નિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું, એ શું કે તારા માટે ફક્ત ઇંતજાર દે. આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. પીઠામાં મારું માન સતત હાજરીથી, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે. આ નાના નાના દર્દ તો થાતા નથી સહન, દે એક મહાન દર્દ અને પારાવાર દે. દુનિયામાં કંઈકનું હું કરજદાર છું મરીઝ, દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ, ચૂકવું બધાનું દેણ જો અલ્લા ઉધાર દે. મરીઝ સાહેબની લખેલ આ ગઝલો જેને મેં કવિતાની મહેફિલોમાં રજૂ કરી, આવી જ રીતે કવિતાની મહેફિલોમાં મળતા રહીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: distance one ant is covering is 1 by 4 centimeter. You have to calculate the distance covered by 16 such ants. The chapter ends here.
1: Maths Mela, you were just listening to this audiobook, Textbook of Mathematics for Grade 5. Narration, Swati Bandwar. Sound recordist, Virendra Rawat. Production assistant, Amarjeet Sarkar. Directed and produced by Vimlesh Chaudhary. This audiobook is brought to you by CIET NCERT, New Delhi, India.
2: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
3: કોઈ એક નગરમાં એક સુથાર રહેતો હતો. તેને સુથારી કામ આવડતું જ નહોતું. એથી તેણે વિચાર્યું બાજુના કોઈ ગામમાં જઈને નવેસરથી ધંધો ચાલુ કરવો. આથી તે અને તેનું કુટુંબ ચાલી નીકળ્યા. રસ્તામાં એક ઊંટડી પોતાના બચ્ચાને જન્મ આપવાની પીડાથી તરફડતી હતી. સુથારની પત્નીએ કહ્યું, થોપો, આપણે આ ઊંટડીની મદદ કરવી જોઈએ. અને તે રોકાય છે અને ઊંટડીની મદદ કરે છે. ઊંટડી એક બચ્ચાને જન્મ આપે છે. નાના બચ્ચાને અને ઊંટને લઈને સુથાર અને તેનું કુટુંબ આગળ વધે છે. સુથાર ઊંટોનું ભરણ પોષણ કરવા લાગ્યો. એ રોજ ઊંટોને લઈને નજીકના ઉપવનમાં ચરાવવા માટે લઈ જતો. આ ઊંટોમાં પેલું ઊંટનું બચ્ચું પણ હતું. તે બચ્ચું ઘણું તોછડું અને અભિમાની હતું. એ દરેક વખતે બધા ઊંટોથી પાછળ રહી જતું. સુથારે એના ગળે ઘંટડી બાંધી હતી, જેથી એ છૂટું પડી ગયું હોય ત્યારે એનો અવાજ સાંભળીને એને શોધી શકાય. વડીલ ઊંટોએ એ બચ્ચાને સલાહ આપતા કહ્યું, અલ્યા, આ નિર્જન વગડામાં તારે અમારી સાથે જ રહેવું. તું છૂટું પડી જઈશ તો આ ઘંટના અવાજને કારણે ગમે તે હિંસક પ્રાણીની નજરમાં આવી જઈશ. એ વખતે અમે તને બચાવી નહીં શકીએ. ઊંટનું બચ્ચું નાદાન અને છકીલું હતું. તેણે વડીલ ઊંટોની વાતને ધ્યાનમાં ના લીધી. એણે કદી જંગલના વાઘ, વરુ કે સિંહને જોયા ન હતા. તેથી તે તોછડાઈથી બોલ્યું, મને શું થવાનું છે? તમે નાહકની મારી ચિંતા કરો છો. એક સાંજે ઊંટોનું ટોળું ચારો ચરીને પાછું ફરી રહ્યું હતું. ત્યારે આ ઊંટનું બચ્ચું હંમેશની જેમ એકલું ચરતું પાછળ રહી ગયું. તેની ઘંટડીનો અવાજ સાંભળી એક સિંહ ત્યાં આવી પહોંચ્યો. સિંહે જોયું કે ઊંટનું બચ્ચું ચરી રહ્યું છે, તેથી તે એક ઝાંખરાની વાડ પાછળ સંતાઈ રહે છે. પેલું બચ્ચું ચરતું ચરતું આ ઝાંખરાની વાડની નજીક આવે છે. ત્યાં આવતા જ સિંહ તેના પર તરાપ મારીને તેને મારી નાખે છે. અનુભવી વડીલોના હિતવચન ન માનનાર અણસમજુ ઊંટે છેવટે પોતાના પ્રાણ ખોયા.
2: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
3: એક વખત એક ગામમાં એક ધોબી રહેતો હતો. તેની પાસે એક ગધેડો અને એક કૂતરો હતા. કૂતરો તેના ઘરનું રક્ષણ કરતો અને ગધેડો તેના કામમાં જે કઈ ભારે કપડા હોય તે ઉંચકવાનું કામ કરતો. ધોબી તેના કૂતરાને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે પણ તે ધોબીને જોતો હતો ત્યારે તે કૂતરો ધીમેથી ભસતો અને તેની પૂંછડી પટપટાવતો અને તેને વાલ કરતો અને ધોબી પણ તેના માથે હાથ ફેરવતો અને વાલ કરતો. ગધેડો આ જોઈને ખૂબ ચીડાઈ જતો અને તેને કૂતરાની ઈર્ષ્યા આવતી. તે મનમાં વિચારતો, અરે રે, મારા નસીબ કેવા છે. મારો માલિક મને તો કેવું દુઃખ આપે છે. મારી ઉપર કામનો બોજો મૂકે છે અને મજૂરી કરાવે છે. મારે પણ મારા શેઠને ખુશ કરવા માટે કૂતરા જેવું કરવું જોઈએ. હવે એક વખત ધોબીને આવતો જોઈ તેને પણ કૂતરાની જેમ પૂંછડી પટપટાવી અને

થોડું ભોંક્યો અને તેના પગ ઊંચા કરી અને તેના માલિક પર મૂકવા લાગ્યો. પણ પેલો ધોબી ગધેડાનું આવું વર્તન જોઈ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે આ ગધેડો ગાંડો થઈ ગયો છે. તેણે તેને લાકડી વડે ખૂબ માર માર્યો અને ગધેડાના રામ રમી ગયા.

Này bảy nế ha sư thầy, cha sư ma che ma khai, thầy đồ.

પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો, એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, ઘુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શું લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વાહણની પેટે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી, મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટરાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ગુવળની વરણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે. હવે તું કહે, તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડું પૂંછડું, કેવું ભયંકર છે! સ્વભાવ પણ કેવો નિર્દય છે! ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ગુવળને રાજા બનાવો છો, એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ.

શક્ય તેમ છીએ, પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ઘુવડની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ઘુવડ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિઘ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ઘુવડની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ઘુવડે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિઘ્ન નાખ્યું, હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે. એમ કહી ઘુવડ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ઘુવડ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ઘુવડે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ઘુવડ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર ઊંઘતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે ઝંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ઘુવડ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ઘુવડ આગળ તેમનું કઈ ચાલ્યું નહીં. આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધિ ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં, લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતા કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવહ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું. આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી, યુદ્ધ કરવું. કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે જે મંત્રીઓએ ઉપાયો કહ્યા તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈવી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ઘુવડની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ઘુવડની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ઘુવડે ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બારણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ઘુવડને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ઘુવડ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે, ત્યારે કાગડા માટે કઈ ને કઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ઘુવડ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા

0: નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ગુવળ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ગુવળ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ગુવળ બળી મર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું,

4-99-66-98 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे अने आपणे आम छाती ठोकीने ज्यारे सफळता प्राप्त करीए ने त्यारे कही शकीए कि ए ज मारी पासे मारी पडखे उभो रहे छे अथवा उभी रही छे ए व्यक्ति आ छे। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સઅપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કહે દું તુમે
2: હા
1: યા ચૂપ રહું
2: ના

94 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे अने आपणे आम छाती ठोकीने ज्यारे सफलता प्राप्त करीए ने त्यारे कही शकीए के ए ज मारी पासे मारी पडखे उभो रहे छे अथवा उभी रही छे ए व्यक्ति आ छे। આ વાત ને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલન.

0: પાલનપુર
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 99 66 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.
2: અભી અલવિદા મત કહો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સઅપ નંબર પર 9512-96-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કેમ કઈ બોલ્યા નહીં?
2: મારી મોટી માં મને કહેતી હતી કે કૂતરાના ભસ્યા ઉપર હાથી જો રિએક્ટ કરે ને તો હાથીનું વજન ઘટે અને કૂતરાની વેલ્યુ વધે.
1: આજકાલ તમારી વેલ્યુ બહુ વધી ગઈ છે. આપણે હું તો એમ કેતો હતો કે તમારા બા મૂંગા હતા. હંમેશા તમારી મોટી બા જ બોલતા હોય છે એટલે તમારા બા ક્યારે કઈ બોલ્યા જ નથી.
2: કહ્યું છે ને, મારી બાએ કહ્યું છે કે નાના માણસો ને મોઢે ના લગાય.
1: પણ હું તો મોઢે લાગુ. તમારા બા અને મોટી બા છે ને એ બે જણા સંતા બનતા જવા છે. એક વાર સંતા બનતા ને ફોન કરીને પૂછું કે અલા બનતા તારો ફોન નંબર શું છે.
2: મોટી બા હંમેશા કહેતી હતી કે મોટા માણસો ની રાહ જોવી એના માટે પણ નસીબ જોઈએ.
1: અને મારી મોટી બા હંમેશા કહેતી કે ખોટા માણસો સાચા વખાણ કરે તો એના માટે કમ નસીબ જોઈએ. કાગડા ની સામે કોયલ બોલે ને તો કોયલ ની વેલ્યુ ઘટે કાગડા ની વધે. ફરી ક્યારેક ભલે રજા લઉં સાહેબ.
3: કાલે રાત્રે રોહિત મને મળવા આવ્યો હતો.
2: શું કહ્યું સર?
3: એનું કહેવું છે કે એડમિશન પ્રકરણમાં તારા હાથ એકદમ ચોખ્ખા છે. આઈ એમ સોરી, મેં નાહકનો તને દુભાવ્યો.
2: ઇટ્સ ઓકે સર. મારી મોટી બા હંમેશા કહેતી હતી કે સાચા માણસે અગ્નિ પરીક્ષા માટે તૈયાર રહેવું જોઈએ. પણ સર, મને એવું લાગે છે કે આખી વાતમાં કોઈકે આપણને, આપણી કોલેજને, આપણી હોસ્પિટલને બદનામ કરવા માટે કોઈ વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું છે.
3: સાચી વાત છે. મને પેલો હજી કિડની ચોરીનો કેસ સમજાતો નથી. પહેલા એક વ્યક્તિ આવીને પોલીસ સ્ટેશન
2: પ્રાઇવેટ ડિટેક્ટિવને સોંપી દેવી જોઈએ.
3: આ પણ મણિયાર, એનાથી થશે શું?
2: સર, મારી મોટી બા કહેતી હતી કે રોગનું નિદાન કરવું હોય ને તો રોગના મૂળ સુધી જવું જોઈએ.
3: ને મારા મોટા બાપા કહેતા ક્યારે પેટ ચોળીને શૂળ ઊભું ના કરાય. બોલ, શું કામ આવ્યો તો?
2: સર, આ કેટલાક બિલ્સ ઇન્વોઇસીસ છે તો એના માટે વાઉચર્સ પર તમારા સિગ્નેચર્સ જોઈતા હતા.
3: મણિયાર, મારો એક લેખક મિત્ર છે, એની વાઈફને એનું કયું લખાણ સૌથી પ્રિય છે ખબર છે?
2: કયું સર?
3: એણે કરેલી એના બેરર ચેક પરની સહી.
2: સર, જો તેના મારા થનાર ભાભી એ હયાત હોત ને તો એમને પણ તમારા ચેક્સ પરના ઓટોગ્રાફ્સ જ વધારે ગમ્યા હોત. સર, ખોટું ના લાગે તો એક સવાલ કરું, તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા?
3: અરે, એ તો ભૂલાઈ જ ગયું.

0: ના મને આ શું છે, હું બહુ બિકળ માણસ છું, લગન શબ્દમાં મને ગન દેખાય છે, અને વાઇફ શબ્દ પણ નાઇફ શબ્દને કેટલો મોટો આવે છે.
1: સર તમારી સેન્સ ઓફ હ્યુમર પણ એકદમ કમાલની છે. અને હા, યાદ આવ્યું સર, આપણી હોસ્પિટલ માટે એક ગાયનેકોલોજીસ્ટની પોસ્ટ ખાલી હતી, તો એના માટે એક કેન્ડિડેટ સિલેક્ટ કર્યા છે. શું નામ હતું એનું? હા, ડોક્ટર રશ્મિ દિવાન. બસ એ તમને હમણાં અહીંયા મળવા આવતા જ હશે.
0: અરે સિલેક્ટ કરી છે તો અપોઇન્ટ કરી નાખો ને, ઇફ યુ થિંક કે શી ઇઝ કેપેબલ.
1: પણ સર તમારા અપ્રુવલ વગર કેવી રીતે સિલેક્ટ
0: કરું? યાર આવી નાની નાની બાબતોમાં મને ઇન્વોલ્વ ના કરો. આમાં ને આમાં મારું રિસર્ચનું કામ આગળ નથી વધતું. આ ઇન્ટરવ્યુ લેવા, ચેક પર સહી કરવી, ક્યારેક તો એવો કંટાળો આવે છે કે આ સંસ્થાનું ટ્રસ્ટ બનાવી નાખો.
1: પણ સર એના માટે ટ્રસ્ટી બનવાને લાયક માણસો બી જોઈએ ને.
0: અરે તમે લોકો તો છો.
1: નહીં સર, મારી મોટી બા કહેતી હતી કે ઘોડો ગમે એટલો જાતવાન હોય, લગામ તો માણસે પોતાના હાથમાં જ પકડી રાખે છે.
0: વાહ વણિયાર, તમારી મોટી બા એકદમ વ્યવહારુ વાતો કરતી નહીં.
2: મે આઈ કમ ઇન સર?
1: સર આ મેં તમને કહ્યું હતું ને કે આપણે જે ગાયનેકોલોજીસ્ટ સિલેક્ટ કર્યા છે, શું નામ એમનું?
0: હા, ડોક્ટર રશ્મિ દિવાન.
1: હા દિવાન, દિવાન.
2: યસ સર, યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. સાચું કહું ને, મેં તમારા વિશે જેટલું સાંભળ્યું હતું, તમે એના કરતા હજારે ગણા વધુ હેન્ડસમ છો.
0: લુક મિસ દિવાન, હું કેવો દેખાઉં છું એમાં મને જરાય રસ નથી. મને રસ છે મારો સ્ટાફ કેવો દેખાવ કરે છે એમાં. લોકો કહે છે કે આ જગતમાં આવનાર બાળકને સૌથી પહેલો સ્પર્શ થાય છે એની માનો, પણ હું કહું છું ના, એને સૌથી પહેલો સ્પર્શ થાય છે એ ગાયનેકોલોજીસ્ટના હાથનો. એટલે મને એવા ગાયનેકોલોજીસ્ટની જરૂર છે જેના હાથમાં માં અને બાળક બંને સલામતી અનુભવે.
2: ઓફકોર્સ સર, હું તમારી બધી જ અપેક્ષાઓ પૂરી કરવાનો પૂરતો પ્રયત્ન કરીશ.
0: પહેલી જોબ કેમ છોડી?
2: જોબ સેટિસ્ફેક્શન નહોતું.
0: મિસ દિવાન, આપણને આપણી જોબથી કેટલું સેટિસ્ફેક્શન થાય છે એ મહત્વનું નથી, પણ આપણા જોબથી આપણા પેશન્ટને કેટલું સેટિસ્ફેક્શન થાય છે એ મહત્વનું છે.
1: એક્સક્યુઝ મી સર, ઇફ યુ હેવ અપ્રૂવ્ડ હર તો અમે લોકો હોસ્પિટલ માટે નીકળીએ. શું છે, એક બહુ અર્જન્ટ કેસ છે.
0: હા શ્યોર, અને અપોઇન્ટ કરી નાખો.
1: આવો મિસ દિવાન. ડોક્ટર દિવાન, હું તમારી રાહ જોઉં છું, આવો.
0: તમે હજી ગયા નથી, કઈ કેવું છે?
2: પૂછવું છે, તમે હોસ્પિટલ તો આવશો ને?
0: હા, હું મારા રોજના સમયે હોસ્પિટલમાં પહોંચી જઈશ.
2: ઓકે બેન. સર,
0: હા,
2: I'll see you soon.
0: કમાલનું કેરેક્ટર છે, અને એક કમાલનું કેરેક્ટર છે આ મિસ ચૈતાલી. લાવ એમને ફોન કરવા દે. કમિન, દરવાજો ખુલ્લો જ છે.
2: સર તમે મને બોલાવ્યા છે?
0: અરે આવો આવો મિસ ચૈતાલી, હું તમને જ ફોન લગાવતો હતો. બેસો. બેસો. તમે એક કામ કરો, ડોક્ટર બનવાનું માંડી વાળો, અને એક સરસ મજાનું બ્યુટી પાર્લર ખોલી લોકોના વાળ કાપવાનું અને ચહેરા રંગવાનું શરૂ કરી દો. વોટ શું? આજે ઓપરેશન થિયેટરમાં કેટલી નર્વસ હતી તું. પેશન્ટને જોવાને બદલે મારા મોઢા સામે શું જોયા કરતી હતી? તમે અહીંયા શીખવા આવો છો કે મારું મોઢું જોવા? કઈ નથી એમાં, હું પોતે 45 વર્ષથી મારું મોઢું જોઈને બોર થઈ ગયો છું.
2: સર પણ મને વાત એમ છે કે સર.
0: હા સ્પીક આઉટ, શું કહેવું છે તમારે?
2: આઈ મીન.
0: હા, વોટ ડુ યુ મીન?
2: આઈ મીન સર,
0: કમ ઓન સ્પીક આઉટ.
2: સર તમને નહીં સમજાય, કદાચ તમે આને ઇન્ફેક્ચ્યુએશન કહેશો, ચાઇલ્ડિશ કહેશો, બટ આઈ લાઈક યુ, આઈ લવ યુ.
0: ગુડ, ઇવન I also like you, love you, nothing wrong in that. મારા બધા જ સ્ટુડન્ટ્સ મને ચાહે છે, હું પણ એમને ચાહું છું. પણ એનો મતલબ એ નથી ને કે બિલાડી દૂધની દુકાન સામે ઉભી ઉભી જોયા કરે એમ તમે મારા મોઢા સામે જોયા કરો.
2: સર તમે મારા કહેવાનો અર્થ નથી સમજ્યા. હું આજીવન તમારી સાથે રહેવા માંગુ.

0: તો કોણે ના પાડી છે? ફાઇનલ યર કમ્પ્લીટ કરો પછી હોસ્પિટલમાં જોડાઈ જાઓ આસિસ્ટન્ટ તરીકે. રોહિત દેજન
1: સર, આસિસ્ટન્ટ તરીકે નહીં, મારે તમારા પાર્ટનર તરીકે જોઈન થવું છે. આઈ વોન્ટ ટુ બી યોર લાઈફ પાર્ટનર. મારે લગ્ન કરવા છે તમારી સાથે.
0: વોટ? લગ્ન? મિસ ચૈતાલી, તમે ભાનમાં તો છો ને? હમણાં તમે જે આ ભયાનક વાત બોલી ગયા એનો અર્થ તમને સમજાય છે?
1: આઈ નો, આઈ નો સર, આઈ નો ઇટ વેરી વેલ. ધીસ ઇઝ લવ એટ ફર્સ્ટ સાઈટ. તમને પહેલી વાર જોયા ત્યારથી જો તો એકદમ ગાંડી.
0: બસ ઇનફ. મને સમજાતું નથી કે તારી હિંમતની દાદ આપ, કે તારી બેવકૂફીની દયા ખાવ. આવી બેફામ વાતો મારા આજ સુધીના કરિયરમાં મારી સાથે કોઈએ નથી કરી.
1: કેમ કે મારા જેવો બેફામ પ્રેમ પણ ક્યારેય કોઈએ નહીં કર્યો હોય.
0: જો છોકરી, તારી નહીં પણ મારી ઉંમરનો તો વિચાર કર.
1: મેં તમારી ઉંમરને નહીં, તમને પ્રેમ કર્યો છે, તમારા વ્યક્તિત્વને પ્રેમ કર્યો છે.
0: દરેક ચમકતી ચીજને જોઈને અંજાઈ ના જવાય. મારું વ્યક્તિત્વ એક ભ્રમણા છે, ઇલ્યુઝન. થોરનો છોડ ગમે એટલો સારો લાગે પણ એ તો વાડીની વાડમાં જ શોભે, ફ્લાવર વાઝમાં તો ફૂલો જ ગોઠવાય.
1: સર, તમે થોર છો તો હું વેલ, અને વેલ તો વાડને વળગીને જ આગળ વધે ને.
0: છોકરી, તો એક કામ કર, તું ડોક્ટર સાયકાટ્રિસ્ટ અરવિંદ વૈદ્યને મળી લે. મને લાગે છે કે તું ગાંડી થઈ ગઈ છે.
1: સર, તમને પ્રેમ કરવો એ ગાંડપણ હોય તો હું આજીવન ગાંડી રહેવા માટે તૈયાર છું. તમને શું લાગે છે મારું ચસકી ગયું છે? તો તમે એમ રાખો, પણ હકીકત તો એ છે કે મારું હૃદય જોર જોરથી ચીસો પાડીને કહી રહ્યું છે કે પરણીશ તો સર ને જ.
0: અરે પણ મારા તો લગ્ન થઈ ગયા છે. હા, આ હોસ્પિટલ સાથે, આ કોલેજ સાથે, મારા રિસર્ચ સાથે, અને આ મારા પુસ્તકો સાથે.
1: તો આ હોસ્પિટલ, આ કોલેજ, આ પુસ્તકો, આ રિસર્ચ બધાને મારી શોખ્ય તરીકે સ્વીકારવા માટે તૈયાર છું.
0: પણ હું તારા પાગલપણાને સ્વીકારવા તૈયાર નથી. યુ મે ગો. કહ્યું ને જા.
1: ઓકે સર, આઈ એમ સોરી.
0: અને આ વેબ સિરીઝ અને

મીરા છે અને મારા મોહનને મેળવવા માટે વિષનો પ્યાલો પીવાની પણ મારી તૈયારી છે. જોઈએ કોની જીદ રંગ લાવે છે, તમારો વૈરાગ કે મારો અનુરાગ.

0: નહીં નહીં, આમાં ડોક્ટર મહેતાનો કોઈ વાંક નથી.
1: હા, કેસ તો ઓલરેડી બગડી ચૂક્યો હતો. ડોક્ટર મહેતાનો વાંક ફક્ત એટલો કે એમને આ બગડેલો કેસ હાથ પર લીધો. ખરેખર તમને હાથ જ ઊંચા કરી રહેવા જોઈતા હતા.
2: ઓ મેડમ, ડોક્ટર સાહેબ કઈ પૈસા ખાનાર પાકિસ્તાની એમ્પાયર નથી કે સે જપીલ થાય કે આંગળી ઊંચી. અરે ડોક્ટર મહેતા તો મેડિકલ ફિલ્ડ ના તેંડુલકર છે, તેંડુલકર. ભલ ભલા યમદૂતો ના બોલ ને એમને બાઉન્ડ્રી ની બહાર ફેંકી દીધા છે.
3: ઓ વરા શાસ્ત્રી, અહીંયા શું લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યો છે વર્લ્ડ કપ નો? અહીંયા અમે ગંભીર સિચ્યુએશન પર ડિસ્કસ કરી રહ્યા છીએ, તમે તમારી કોમેન્ટ્રી કરી રહ્યા છો. શાંત રહો ને, જરા શાંત રહો ને.
0: સાલું કઈ સમજાતું નથી. એક સ્ત્રી ઓપરેશન થિયેટરમાં મૃત્યુ પામે છે અને એના આઘાતથી ડોક્ટર સાહેબ અઠવાડિયાથી પોતાની જાતને રૂમમાં બંધ કરીને બેઠા છે અને અધૂરામાં પૂરું એ સ્ત્રીના પતિએ ડોક્ટર સાહેબ ઉપર કેસ કરી નાખ્યો છે કે એ સ્ત્રીનું મૃત્યુ ડોક્ટર મહેતાની નિગ્લિજન્સને કારણે થયું છે.
2: થાય, કસોટીની એરણ પર સાચા સોનાએ ચડવું પડે, બાકી પિત્તળ ને તો કલઈ કરો એટલે એની મેળે ચમકી જાય. પિત્તળ ની વાત કરું, તમારી વાત નથી કરતો.
3: તમે જરા હવે શાંત રહેશો. ડોક્ટર દિવાન, ઓપરેશન થિયેટરમાં તમે જતા નહીં?
2: હા હા જતા.
4: વાત કરું
2: પ્લીઝ કન્ટિન્યુ.
3: ત્યાં એક્ઝેક્ટલી શું બન્યું હતું?
1: એકચ્યુઅલી પેશન્ટ ની ડિલિવરી વખતે પ્લેસેન્ટા જલ્દી પડ્યું નહીં અને અમ્બેલિકલ કોડ બહાર ખેંચતી વખતે સાથે યુટ્રસ પણ બહાર આવી ગયું અને ખૂબ બધું બ્લીડિંગ થયું. પેશન્ટનો જીવ બચાવવા માટે ડોક્ટર સાહેબે નક્કી કર્યું કે યુટ્રસ પાછું સેટઅપ કરી દઈએ, પરંતુ ઓપરેશન શરૂ કરતા પહેલા જ
2: એ ભાઈ મણિયારની મોટી બા પાસે ઉપર પહોંચી ગઈ.
3: તમે છે ને હમણાં ને હમણાં અહીંયા બહાર નીકળો તો.
2: અરે પણ મારો કે વાંક ગુનો?
3: વાંક ગુનો એટલે તમે કોઈ પણ સિરિયસ સિચ્યુએશનમાં કોમેડી કઈ રીતે કરી શકો છો? તમારે આ હોસ્પિટલ સાથે કોઈ લેવા દેવા નથી, એ તો ડોક્ટર સાહેબ તમને ઓળખે છે એટલે વોર્ડ બોય તરીકે રાખ્યા છે હોસ્પિટલમાં. બાકી તમને ઘરમાં આવવા દઈએ છે એટલે તમે ગમે તે કોમેડી કરશો? હા નહીં, પેલા દિવસે પેલા સરદારજીને વાગ્યું હતું તો એમની ટ્રીટમેન્ટ વખતે પેટ પકડીને હસી રહ્યા હતા તમે.
2: તો સાહેબ એમાં મારો કોઈ વાંક નથી, એ સરદારજીએ વાત જ એવી કરી હતી. તમને ખબર છે હું શું કામ હસ્યો હતો?
1: શું કામ?
2: અરે એ એ એ સરદારજી નો ડાબો હાથ મશીનમાં આવી જવાથી કપાઈ ગયો હતો તો હું એમને આશ્વાસન આપવા માટે ગયો હતો. મેં એમને કહ્યું કે સારું થયું ડાબો હાથ મશીનમાં આવી ગયો, જમણો હાથ કપાઈ ગયો હોત તો વાંધા થઈ ગયા હોત. તો એમણે મને કહ્યું કે મારો જમણો હાથ જ મશીનમાં આવી ગયો હતો. આ તો છેલ્લી ઘડીએ મેં અક્કલ વાપરી અને જમણો હાથ કાઢી લીધો અને ડાબો હાથ ઘૂસાડી દીધો. બધા પાણીમાં બેસી ગયા.
3: અને આજે બધા ફવાડા કરો છો ને એને લીધે તમને બધેથી કાઢી મૂકે છે.
2: ના ના ના સાહેબ, એમાં મારો તો કોઈ વાંક જ નથી.
3: ઓલા દિવસે ડોક્ટર સાહેબ ના વાઈફે તમને લાફો માર્યો તો એમાં પણ તમારો વાંક તો નહીં જોઈ ને?
2: હા નહોતો. હું તમને કહું શું થયું. એ દિવસે ડોક્ટર દેસાઈ બહાર ગયા હતા અને ત્યાં આગળ એમના વાઈફ એમને મળવા આવ્યા. હવે એ દિવસે એમના વાઈફ નો અવાજ બેસી ગયો હતો. મને ખબર નહોતી કે એમનો અવાજ બેસી ગયો છે એટલે એમને આવીને પૂછ્યું, ડોક્ટર સાહેબ છે? મેં કીધું નથી, આવતારો.
0: થોડી વાર મહેરબાની કરીને ચૂપચાપ બેસે અહીંયા આગળ તું.
2: ઓકે
0: પ્લીઝ, આ મજાક મશ્કરી બધું બંધ કરી અને કોઈ પણ હિસાબે ડોક્ટર સાહેબ ને બહાર બોલાવો. પેલી બાઈ ના પતિએ જે વકીલ ની નોટિસ મોકલાવી છે ને એનો જવાબ આપણે આપવો પડશે.
5: એની કોઈ જરૂર નથી મણિયાર.
0: સર જરૂર છે, અગર જો આપણે જવાબ નહીં આપીએ તો કોર્ટ તમારી વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ કાઢશે.

0: વોરંટની શું જરૂર છે? સીધી સજા સંભળાવી દો મને, અને ફાંસી લટકાવી દો. મારા મનનો બોજ તો હલકો થાય. મારા હા હાથોથી, આ હાથથી એ બાયનું પ્રાણ પંખેરું છીનવાઈ ગયું, ને એનું બાળક મારા હાથમાં. વિચારું, જન્મતા વેત જ માં વિહોણું થઈ ગયું. ના બચાવી શક્યો એની માને, હું ના બચાવી શક્યો. હું હારી ગયો ભણિયા, હું હારી ગયો. ને હારેલા સિપાહી અને લંગડા ઘોડાની એક જ સજા હોય છે, મોત.
1: ના સાહેબ, એમ ના બોલો. અરે ડોક્ટર ગોળી આપી શકે, જીવાદોરી નહીં.
0: નહીં વરા, સફળતા મળે તો પોતાના નામ પર ચડાવી દેવાની, ને નિષ્ફળતાનો ટોપલો વિધાતાના માથે ઢોળી દેવાનો. એ પ્રકૃતિનો હું માણસ નથી. હું આ હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું અને સ્વૈચ્છિક રાજીનામું આપું છું.
2: સર, તમે આ શું બોલી રહ્યા છો? સર, તમે તમારા વગર અમે.
3: હા સર, તમે રિટાયર થશો તો પછી આ કોલેજ, હોસ્પિટલ, સ્ટુડન્ટ એ બધાનું શું થશે?
0: આકાશમાંથી એક તારો ખરી પડે તો અંધારું નથી થઈ જતું મિસ દીવાન.
4: અરે પણ દીવા દાંડીનો દીવો ઓલવાઈ જશે તો જહાજોને કિનારાના રસ્તા કોણ દેખાડશે? તમે તો અમારા રાહબર છો, તમે જો રસ્તો બદલી નાખશો તો અમને અમારા કોણ દેખાડશે?
2: હા સર, આ વિશાલ વડલા જેવી સંસ્થાનો વહીવટ કોણ કરશે?
0: ટ્રસ્ટ.
3: ટ્રસ્ટ?
0: હા, મેં નક્કી કર્યું છે કે આ સંસ્થાનો હું ટ્રસ્ટ બનાવી નાખીશ, અને તમે લોકો બધા એની સંભાળ રાખશો.
1: ભૂલ કરી રહ્યા છો સાહેબ. ઘર ઘર રમતા બાળકોને ચોપાટની બાજી ન સોંપાય. આ લોકોમાં એક નાનકડું દવાખાનું ચલાવવાની આવડત નથી, એમને તમે હોસ્પિટલનો આખો વહીવટ સોંપવાની વાત કરો છો. એક વાત યાદ રાખજો, ઘોડાગાડી ચલાવનારને ડર્બીની રેસમાં ન ઉતારાય.
0: વરા પ્લીઝ. વણિયાર, રોહિત, રશ્મિ, તમે લોકો બધા જાઓ.
2: સર, તમને આ હાલતમાં?
0: મેં કહ્યું ને, જાઓ જાઓ, જઈને હોસ્પિટલ સંભાળો. અમે બદનામ થયા છીએ, હોસ્પિટલમાં ડોક્ટર નહીં હોય તો વધારે બદનામી થશે. જાઓ.
4: ઠીક છે સર, પણ ટ્રસ્ટ બનાવતા પહેલા ફરી એકવાર વિચાર કરી લેજો.
0: વણિયાર, મેં નિર્ણય લઈ લીધો છે, હવે તમે લોકો જાઓ. પ્લીઝ લીવ મી અલોન, લીવ મી અલોન.

0: તમારે હજી શું બાકી છે?
1: એક શાયર નો શેર યાદ આવી ગયો સાહેબ. તુફા જો નાવ ડૂબોય, માજી પાર લગાય. માજી ખુદ નાવ ડૂબોય, કોણ બચાય? સાહેબ, હું તો તમને રણવીર સમજતો હતો, પણ તમે તો રણછોડ નીકળ્યા. તમે મેદાન છોડીને જવાની વાત કરી છે, તો એક વાત યાદ રાખજો કે આ મણિયાર નામનો ઉંદર અત્યાર સુધી ફૂકી ફૂકીને ખાતો હતો. એક વાર એના હાથમાં ટ્રસ્ટી પદ આવી ગયું ને, તો એ છડે ચોક આ હોસ્પિટલને મટનની દુકાન બનાવી નાખશે, જેમાં માનવ અંગોનો ખુલ્લે આમ વેપલો થશે. અને તમે તમે ઉભા ઉભા જોતા રહેશો તોફાનમાં ચક્રાવે ચઢેલા હોકા યંત્રના કુકડાની જેમ. હવે તો આ હોસ્પિટલને મારો ઠાકર જ બચાવશે.

0: Come in.
1: Good afternoon, sir.
0: Miss Chaitali, તમે આવો બેસો.
1: થેન્ક યુ સર, પણ હું બેસવા નથી આવ્યું. તમને પૂછવા આવી છું કે તમે લેક્ચર લેવા ક્યારથી આવવાના છો?
0: હવે હું ક્યારે તમારા લેક્ચર નહીં લઉં મિસ ચૈતાલી, કારણ કે મેં રિટાયર થવાનો નિર્ણય જાહેર કર્યો છે. હા,
1: બટ વાય?
0: કારણ કે માણસે ત્યારે જ રિટાયર થવું જોઈએ જ્યારે એને રિટાયર થવાનો નિર્ણય લીધો હોય. ત્યારે લોકો પૂછે વાય નાઉ, નહીં કે વાય નોટ.
1: સર, અંગ્રેજો જતા રહ્યા પણ પોતાની ખોખલી કહેવતો આપણા જેવા બુદ્ધિશાળીઓને શીખવતા ગયા. પણ સર, આપણે કર્મયોગીઓના દેશમાં જન્મ્યા છીએ જ્યાં કામને પૂજા ગણવામાં આવે છે અને પૂજા આપણે અંતિમ શ્વાસ સુધી કરવી જોઈએ. તો આમ દુખિયારી નારીની જેમ વિષાદ કરવાનું મૂકો અને લેક્ચર લેવા આવો. હા, અમારા બધાના ભવિષ્યનો સવાલ છે.
0: મિસ ચૈતાલી, તમને એવું નથી લાગતું કે તમે જરા વધારે પડતું બોલી રહ્યા છો?
1: એવું લાગતું હોય તો હું તમારી માફી માંગુ છું સર, પણ તમારે મને એ તો કહેવું જ પડશે કે તમે લેક્ચર લેવા ક્યારથી આવવાના છો.
0: મેં તમને કહ્યું ને કે હું હવે ક્યારેય નહીં આવું.
1: તો તમારે મને એનું કારણ આપવું પડશે.
0: કારણ કે મારા હાથમાં હવે એ પહેલા જેવો કરિશ્મા નથી રહ્યો. હું મારી આવડત ગુમાવી ચૂક્યો છું. મારા હુનરની ધાર મુઠ્ઠી થઈ ગઈ છે. પેશન્ટને મારા પર વિશ્વાસ નથી રહ્યો.
1: એવું નથી સર.
0: તો કેવું છે? હા, એવું જ છે. એ તો પેલી બાઈના પતિએ મારા પર કેસ ન કર્યો. અરે, હું કોઈને જીવન ના આપી શકું તો કોઈને મોત આપવાનો પણ મને કોઈ અધિકાર નથી.
1: સર, તમે શું તમારી જાતને શુક્રાચાર્ય સમજો છો કે મરેલાને જડીબુટી આપીને જીવનદાન આપી દેશો? અને તમને શું લાગે છે, તમે આજ સુધી જેટલા લોકોને સાજા કર્યા છે અને તમે જીવનદાન આપ્યું છે? જી ના, એમનું આયુષ્ય હતું એટલે એ લોકો જીવ્યા. તમને ક્રેડિટ મળી તમારી જશ રેખાના જોરે.
0: તો એમ રાખો, એમ સમજો કે મારી જશ રેખાનું જોર ઘટ્યું છે ને હવે મારે અપયશનો ટોપલો નથી વેંઢારવો.
1: હા, એના માટે જીગર જોઈએ, હિંમત જોઈએ, સાહસ જોઈએ. પણ તમારો તો સ્વભાવ છે એસ્કેપિસ્ટનો. ભાગેડું છો તમે, ભાગેડું.
0: વોટ?
1: મસીહાનો મુખવટો પહેરીને લોકોને છેતરનારા તમે, ખરેખર તો જવાબદારીમાંથી ભાગનારા નિર્માલ્ય અને નપુંસક માણસ છો.
0: મિસ ચૈતાલી,
1: અવાજ ઊંચો કરવાથી સચ્ચાઈને છુપાવી શકાય સર? જિંદગી આખી જીતનું અમૃત પીધું અને જરા સરખી હારનું વિષ પીવાનો વારો આવ્યો અને તમે તો પ્યાલો પછાડીને ઉભા થઈ ગયા. નિયતિ પણ તો કોઈ ચીજ છે સર, કુદરતની પણ તો કોઈ યોજના હશે. હારવામાં નાનમ નથી સર, નાનમ છે હારનો હાર પહેરી લેવામાં. પડવું શરમની વાત નથી, પડ્યા રહેવામાં શરમ છે. ઉભા થાવ સર, ઉભા થાવ અને કરો વિધાતાને પડકાર કે આવી જાય મેદાનમાં ફરી એકવાર. જોઈએ જોઈએ તારામાં જખમો દેવાની તાકાત વધારે છે કે અમારામાં મલમ લગાડવાની શક્તિ વધારે છે. પોણા ત્રણ વાગ્યાનો લેક્ચર છે, સમયસર આવી જજો.
0: મિસ ચૈતાલી, તમે મને ઓર્ડર આપો છો?
1: કેમ કે વિનંતીઓને માન આપવાનું તો તમે શીખ્યા જ નથી ને? આ થઈ જનરલ વાત, હવે એક પર્સનલ વાત પણ સાંભળી લો. જીવનમાં સુખ વેચવા માટે ઘણા સાથી મળી રહેશે, પણ દુઃખમાં ભાગ પડાવવા માટે જીવન સાથીની જ જરૂર પડશે.
2: શૈક્ષણિક સંસ્થામાં ભગવદ્ ગીતા ભણાવીને એ કોલેજના પ્રોફેસરે દેશના સંવિધાન પર આઘાત કર્યો છે. માનવ સંસાધન મંત્રાલય આ બાબતમાં ચૂપ શા માટે છે એ સવાલ બધા પૂછી રહ્યા છે.
3: હ્યુમન રાઇટ્સ મિનિસ્ટર ટુડે ગેવ અ સ્ટેટમેન્ટ ધેટ વી શેલ વેઇટ ટિલ ધ કોર્ટ ગિવ્સ વર્ડ.
4: સારે દેશ મેં તહેલકા મચાને વાલા યે કેસ સંવિધાન મેં સંશોધન કરને કી જરૂરત કો દોહરાતા હૈ યા નહીં? એક સવાલ.

0: ला
1: हे आवु के
0: ना पाड़ीस तो नहीं आवो
1: ना ना तो पल आवीस तो खाय
0: आओ आओ आओ भला माणस बेसो बेसो बेसो चा पानी काय नाश्तो वास्तो बिस्किट बिस्किट काढू काय
1: શું વાત છે બહુ મૂડ માં લાગે છે
0: ગામમાંથી મારા બાપા નો લેટર આવ્યો છે
1: અરે વાહ ગામમાંથી કાગળ આવ્યો
0: એકદમ
1: અરે ર કેટલા ખરાબ અક્ષર છે તારા બાપા ને કે અક્ષર સુધારે
0: ટાઈપ કરેલો છે
1: તો ટાઈપ રાઇટર સુધારે શું લખે તારો બાપો
0: એમને લગ્ન માટે છોકરી જોઈ છે
1: સલા તારા બાપે લગ્ન માટે છોકરી જોઈ છે તો તું એમાં શેનો ખુશ થાય છે
0: એમના માટે નહીં મારા માટે છોકરી જોઈ છે
1: હે અરે વાહ તું મને એક વાત કે લગ્ન તારે કરવાના છે તો તારા બાપા તારા માટે છોકરી શું કામ ગોતે
0: શું કામ ન ગોતે નાનપણથી મારા ચપ્પલ મારા કપડા મારા ચોપડા બધું મારા બાપા જ મારી માટે લાવતા
1: એમ તને તારા બાપા ઉપર આટલો બધો વિશ્વાસ છે
0: બધાને હોય તમને પણ હશે
1: એટલે
0: જો તમારા બાપા તમને આવીને એમ કે એ તમારા બાપા છે કે નહીં તો તમે વિશ્વાસ મૂકો કે પછી એમ કહો કે સાબિત કરો
1: સલા બહુ જગ્યા છે ને કે
0: પણ મને એમ કહે ને લગ્ન માટે હા પાડી દઉં કે નહીં
1: હા તો હા પાડી દેવાની હોય ને કારણ કે જે ગુમાવવાનું છે તો સામે વાળા એ ગુમાવવાનું છે ને આપણે ક્યાં કઈ ગુમાવવાનું છે
0: પણ મને એમ કહો ને કે તમે લગ્ન માટે છોકરી કેવી રીતના ગોતેલી એટલે કે ભાભીને કેવી રીતના શોધેલા તમે
1: મેં છે ને છાપામાં જાહેર ખબર આપી હતી પત્ની જોઈએ છે
0: પછી
1: 200 કાગળ આવ્યા અમારી લઈ જાઓ

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

93.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे अने आपणे आम छाती ठोकीने ज्यारे सफलता प्राप्त करीए ने त्यारे कही शकीए कि ए ज मारी पासे मारी पड़खे उभो रहे छे अथवा उभी रही छे ए व्यक्ति आ छे। આ વાત ને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

અનેક ભાષાઓની જનની એટલે સંસ્કૃત. વિશ્વની સૌથી તેજસ્વી ભાષા એટલે સંસ્કૃત. ભાષાઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક ભાષા એટલે સંસ્કૃત. અને સૌથી સરળ ભાષા એટલે સંસ્કૃત.

શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર સાથે શીખીએ સરળ સંસ્કૃત. માર્ગદર્શન આપશે શ્રી એમ એ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મયુરચંદ્ર રાજકોર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર મેઘનાબેન મોદી અને છાત્ર તરીકે શ્રી પરીક્ષિતભાઈ જોશી. તો આવો શીખીએ સરળ.

0: નમસ્કાર મિત્રો, આજનું સુભાષિત. એકસ્ય કર્મ સંવિક્ષ્ય,
1: એકસ્ય કર્મ સંવિક્ષ્ય,
0: કરોત્યન્યોપિ ગર્હિતમ્,
1: કરોત્યન્યોપિ ગર્હિતમ્,
0: ગતાનુગતિકો લોકો,
1: ગતાનુગતિકો લોકો,
0: ન લોક પરમાર્થિકઃ,
1: ન લોક પરમાર્થિકઃ.
0: મિત્રો,

0: આ સુભાષિતમાં ગાડરિયા પ્રવાહની વાત કરવામાં આવી છે. એકનું કર્મ જોઈને બીજો એનું અનુકરણ કરે, એટલે કે એક જણાએ જે કાર્ય કર્યું હોય તો એણે કર્યું એટલે મારે પણ કરવું જોઈએ, એવો એક ક્રેઝ આપણે કહીએ, એક માણસમાં એવો એક ઘેલછા એવી હોય છે કે એનું અનુસરણ કરે. અને આને આપણે ગાડરિયો પ્રવાહ ઘેટાનું ટોળું કહીએ છીએ, કારણ કે ઘેટામાં આ વૃત્તિ હોય છે કે આગળનું જો કૂદકા મારતું મારતું જાય તો પાછળના બધા જ પહેલા ઘેટાએ કેમ કૂદકો માર્યો એનું કારણ સમજ્યા વગર કૂદકા મારતા જાય. મનુષ્યમાં પણ આ એક ઘેલછા એવી હોય છે કે જે મનુષ્યને અનુકરણ કરતા શીખવાડે છે. કોઈ કે સારું વસ્તુ લાવી તો મનુષ્યને ઈચ્છા થાય હું પણ લાવું, પણ એ જોવું જોઈએ કે એની ક્ષમતા એ અને એના માટે એ યોગ્ય છે કે કેમ, એ વસ્તુ એના માટે ઉપકારક છે કે કેમ. બીજા માટે એ કામની હોય, શક્ય છે પોતાના માટે એ વસ્તુ કામની ન પણ હોય, છતાં મનુષ્ય અનુકરણશીલ છે અને અનુકરણના કારણે ઘણી વખત એ ઘણું બધું ગુમાવતો હોય છે, પરમાર્થ વિચારતો નથી, પોતાનું ભલું સામે રહેલું છે વિચારતો નથી. એટલે લોક આ દુનિયા આવી છે અનુસરણ કરનારી છે એવું આ સુભાષિતમાં સુભાષિતકારે જગતનું લોકોનું વર્ણન કર્યું છે. મોટાભાગનો સમાજ મનુષ્ય આવા પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. હવે મિત્રો, આપણે ક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. સંસ્કૃતમાં સરળ રીતે આપણે કેવી ક્રિયાઓ બોલી શકીએ અને કયા પ્રત્યયો જોડીને આપણે ક્રિયાને વ્યક્ત કરી શકીએ, તો આગળ આપણે શીખ્યું અને જોઈ રહ્યા છીએ કે કોઈ વ્યક્તિ આપણા સિવાય અન્ય વ્યક્તિ જો કોઈ ક્રિયા કરતો હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, તો એને આપણે તી પ્રત્યય લગાવીએ છીએ અને ખાદ એટલે કે ખાવું, ખાદતી, પઠ એટલે કે વાંચવું, પઠતી, લીખ એટલે લખવું, લીખતી એમ આપણે બોલતા હોઈએ છીએ. પોતાના માટે મી પ્રત્યય લગાવીએ છીએ અને અહમ શબ્દ બોલીએ છીએ. આજે આપણે પોતાના માટે એટલે કે અહમ એવા કેટલાક પદોનો અભ્યાસ કરીએ. મી પ્રત્યય લગાવીને આપણી ક્રિયાઓ આપણે બનાવીએ, જેમ કે અહમ એટલે કે હું બોલું છું, બોલું એટલે વદ, તો વદની સાથે આપણે આ ઉમેરીએ અને પછી મી લગાવીએ. અહમ વદામિ, હું બોલું છું. હું જઉં છું એમ કેવું હોય તો ગચ્છની આગળ
1: ગચ્છામિ.
0: હા, આપણે ગચ્છમાં આ ઉમેરી અને પછી મી લગાવવો જોઈએ. પઠ વાંચવું
1: તો અહમ પઠામિ.
0: હા, પત પત એટલે કે પડવું,
1: અહમ પતામિ.
0: હા, ક્રીડ
1: અહમ ક્રીડામિ.
0: વદ
1: અહમ વદામિ.
0: હા, વદ એટલે બોલવું, ક્રીડ એટલે રમવું, લીખ એટલે
1: લખવું.
0: તો આપણે વાક્ય શું બનાવીએ? અહમ
1: લિખામિ.

0: હવે એક નવો શબ્દ છે લઈ જવું, એના માટે પદ છે નય. નય એટલે લઈ જવું. મી લગાવીને આપણે વાક્ય બનાવી શકીએ, હું લઈ જાઉં છું, તો શું બનશે?
1: અહમ નયામિ.
0: હા, પૂછવું.
1: અહમ પૃચ્છામિ.
0: હા, હવે જોવું એના માટે આપણે કહીએ છીએ પશ્ય.
1: અહમ પશ્યામિ.
0: હા, મળવું.
1: અહમ મિલામિ.
0: હું કઈક બનતો હોઉં તો એના માટે એક શબ્દ છે ભવ. ધારો કે હું શિક્ષક બની રહ્યો છું, બનવા જઈ રહ્યો છું, તો ભવની સાથે મી જોડી દઈએ. અહમ શિક્ષક ભવામિ. જો હું ગાયક બનવા જઈ રહ્યો હોઉં તો આપણે કહીએ અહમ ગાયક ભવામિ. આપણે નાટકમાં હોઈએ ને કોઈ રોલ લેવા માંગતા હોઈએ કે ભાઈ હું ચિકિત્સક બનવા માંગુ છું, હું ચિકિત્સક બનું છું, મારે ડોક્ટર બનવું છે, તો આપણે કહીએ અહમ ચિકિત્સક ભવામિ. ભવામિ શબ્દથી આપણે ઘણા બધા વાક્યો બનાવી શકીએ. અહમ ચિત્રકાર ભવામિ. અહમ
2: શિક્ષક ભવામિ.
0: હા,
1: અહમ અધ્યાપિકા ભવામિ.
0: અહમ ગાયક ભવામિ.
1: અહમ લેખિકા ભવામિ.
0: હા, આવા પોતાનો કઈક ઈચ્છા દર્શાવવા માટે પણ આપણે વર્તમાન કાળમાં એમ કહી શકીએ હું આ બનું છું, બની રહ્યો છું. જાણવા માટે ક્રિયાપદ છે, જ્ઞાધાતુ છે, અને એને જાણાતી એવું ત્રીજો પુરુષ માટે કહેવાતું હોય છે. પણ આપણે એમ કેવું હોય હું જાણું છું તો મી લગાવવું પડશે. એટલે આપણે એમ કહીએ કે હું રામાયણ જાણું છું તો આપણે બોલવું જોઈએ અહમ રામાયણમ જાનામી. જો હું ભગવદ્ ગીતા જાણતો હોઉં તો આપણે શું કહીએ?
1: અહમ ભગવદ્ ગીતા જાનામી.
0: હા, હું કથા જાણતો હોઉં તો
1: અહમ કથામ જાનામી.
0: કોઈ એડ્રેસ આપણને પૂછે સંકેત કે ભાઈ ઘર ક્યાં છે અથવા કાર્યાલય ક્યાં છે, તો આપણે એમ સંકેત કહીએ કે અહમ સંકેતમ જાનામી. અહમ સ્થાનમ જાનામી, મને ખબર છે ક્યાં છે. અહમ જાનામી, મને ગાતા આવડતું હોય તો હું કહું કે અહમ ગાનમ જાનામી, ગાવાનું જાણું છું. હું નૃત્ય જાણું છું એમ કેવું હોય તો નૃત્ય એટલે નૃત્ય, તો અહમ
1: નૃત્યમ જાનામી.
0: હા, જો મને ચિત્ર દોરતા આવડતું હોય ને એમ કે તો હું ચિત્ર જાણું છું, તો આપણે કહી શકીએ અહમ
1: ચિત્રમ જાનામી.
0: હા, તો જેવી રીતે ભવામી આપણે વાક્યો બનાવીએ એવી રીતે જાનામી પણ વાક્યો બનાવીએ. એ જ રીતે કરોમી, કૃ ધાતુ છે, હું કરું છું, બીજો હોય તો કરોતી, અને આપણે કંઈક કરતા હોય તો આપણે કહીએ કરું છું, કરોમી. જેમ કે હું કાર્ય કરું છું, કંઈક કામ કરતો હોઉં તો આપણે કહીએ હું કાર્ય કરું છું, તો આપણે વાક્ય બનાવી શકીએ અહમ કાર્યમ
1: કરોમી.
0: હા, એવું કાર્યમાં પણ આપણે ઘણું ઘણું અલગ બતાવી શકીએ. ધારો કે લેસન કરતા હોઈએ તો ગૃહ કાર્ય કહેવાય અહમ
1: ગૃહ કાર્યમ કરોમી. અહમ વાર્તાલાપમ કરોમી.
0: હા, જો વાતચીત કરતા હોઈએ તો વાર્તાલાપમ કરોમી.
2: અહમ લેખનમ કરોમી.
0: હા, લખવાનું ક્રિયા ચાલતી હોય તો લેખનમ કરોમી. જો આપણે ધોતા હોઈએ કઈ મોઢું, વસ્ત્ર કે પાત્ર વાસણ, તો પ્રક્ષાલન. અહમ પ્રક્ષાલનમ
1: કરોમી.
0: હું કરું છું, આપણે એમ કોઈ કહીએ કે હું કરી રહ્યો છું, એવો જ એક પદ લઈએ આપવા માટે. એના માટે એક ધાતુ છે દા. બીજો કોઈ આપતો હોય તો કહેવાય દદાતી, અને આપણે આપતા હોઈએ તો આપણે કહીશું દદામી. હવે હું કોઈને આપતો હોઉં, પુસ્તક આપતો હોઉં, તો હું એમ કહીશ કે અહમ પુસ્તકમ દદામી. તમે કોઈ વસ્તુ આપતા હો તો એની આગળ બોલીને પછી દદામી કહી શકો.
2: અહમ લેખનીમ દદામી.
0: હા, હું પેન આપું છું, લેખની.
1: અહમ ભોજનમ દદામી.
0: હા, હું ભોજન આપું છું.
2: અહમ વસ્ત્રમ દદામી.
0: હા, આમ કઈ પણ વસ્તુ આપવાની હોય તો આપણે આપીએ ત્યારે આપણે એમ કહીએ કે હું

0: આ પૂછું તો દાદામી બોલવું જોઈએ. અત્યારે હું સંસ્કૃતનું જ્ઞાન આપી રહ્યો છું એમ કહેવા જાઉં તો હું એવું બોલું કે અહમ સંસ્કૃતમ જ્ઞાનમ દદામી, સંસ્કૃતસ્ય જ્ઞાનમ દદામી. અને તમે પછી સ્વીકારી રહ્યા હો તો તમે સ્વીકરોમિ એવું બોલી શકો.
1: અહમ સંસ્કૃતસ્ય જ્ઞાનમ સ્વીકરોમિ.
0: હા, આવો પણ આપણે અભ્યાસ કરી શકીએ કે હું તમને આભૂષણોની ભેટ આપતો હોઉં અને હું કહું કે અહમ આભૂષણમ દદામી.
1: અહમ આભૂષણમ સ્વીકરોમિ.
0: હા, એટલે આપનાર પણ બોલતી વખતે અહમ ઉપયોગ કરે તો મી, અને આપણે લેતા હોઈએ તો સ્વીકરોમિ, દદામી સ્વીકરોમિ. એવું જ એક પદ છે ગ્રહણામિ. આપણે કોઈ વસ્તુ ગ્રહણ કરતા હોઈએ તો
1: ગ્રહણામિ,
0: ગ્રહણામિ. આપણે છોડી દઈએ તો ત્યજ ધાતુ છે ત્યજામિ. જો હું ઉભો થઈ જતો હોઉં તો ઉત્તિષ્ઠામિ, અને આપણે બેસી જઈએ તો
1: ઉપવિશામિ.
0: તો મિત્રો, આવા કેટલાક ધાતુઓ છે જેનો હું માત્ર ઉલ્લેખ કરું, આપ અહમ અને મી પ્રત્યય લગાવો. તો ગચ્છ એટલે કે જવું.
1: અહમ ગચ્છામિ, ભવાન ગચ્છતિ.
0: હા, માત્ર અહમનો પ્રયોગ કરીએ તો આપણે વાક્ય બનાવીએ. અહમ ગચ્છામિ, હું પઠ બોલું તો આપ
2: અહમ પઠામિ.
0: હા, પત પડવું. અહમ
1: પઠામિ,
0: ક્રીડ રમવું.
2: અહમ ક્રીડામિ.
0: વદ બોલવું.
1: અહમ વદામિ.
0: પીબ,
2: અહમ પીબામિ.
0: હા, પીબ એટલે
1: પીવું.
0: હા, લિખ,
1: અહમ લેખમ લિખામિ.
0: નય,
2: અહમ નયામિ.
0: ત્યજ,
1: અહમ ત્યજામિ.
3: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે આવી ગયા છીએ 21મા એપિસોડમાં. નદીના એકાંતે ઠંડી સવારના કૂણા તડકામાં લ્યુસીની સાથે ચાલવામાં અને તેની વાતો સાંભળવામાં અમે ક્યારે પેલા રેત દ્વીપ પર પહોંચ્યા તે ખબર જ ન રહી. લ્યુસી રેતીમાં પગ લંબાવીને બેઠી, હું તેને અડીને બેઠો. લ્યુસીએ મારો હાથ પોતાના હાથમાં લીધો. અમે મૌન બેઠા હતા અને કિનારા પરથી કોઈકની બૂમ સંભળાઈ. સામે જ કિનારા પર એક ખાખી ચડ્ડી અને ભૂખરો શર્ટ પહેરેલો માણસ ઊભો રહીને કંઈક કહેતો હતો. આમને કંઈક મદદની જરૂર લાગે છે, લ્યુસીએ તેને જોતા જ કહ્યું. ત્યાં સુધીમાં પેલો અમારા તરફ આવ્યો. પોતાની જોડી રેતીમાં મૂકતા તેણે કહ્યું, પરક્રમા વાસી. ચિંતા ન કરશો, મેં પરિક્રમા વાસીને જવાબ આપ્યો અને હાથ જોડ્યા. બધી વ્યવસ્થા થઈ જશે, અહીંથી થોડે જ દૂર મંદિર છે. નો હિન્દી નો ઇંગ્લિશ, ઓનલી તમિલ, પેલા પરિક્રમા વાસીએ કહ્યું. મેં ઈશારાથી તેને સમજાવ્યું કે અહીં તેમની બધી વ્યવસ્થા થઈ જશે. કોણ છે તે? લ્યુસીએ જિજ્ઞાસા સહજ પ્રશ્ન કર્યો. પરિક્રમા વાસી, મેં કહ્યું, અને પરિક્રમા વિશે મને હતી એટલી સમજ આપી. આવું મરે? લ્યુસીના આશ્ચર્યનો પાર ન રહ્યો. માણસ એક નદી ફરતી પરિક્રમા કરવા નીકળે તે જ તેને નવું લાગ્યું. એમાંય વધુ આશ્ચર્ય તો તેને એ જાણીને થયું કે આટલા લાંબા અંતરની અને કષ્ટભરી યાત્રાએ નીકળનાર વ્યક્તિ કોઈ દુન્વય કારણો વગર, કોઈ સાહસ કરવાની કે સિદ્ધિ મેળવવાની ઈચ્છા વગર, કોઈક સંશોધન કરવાની વૃત્તિ રહિત, અજાણ્યા અનામી બનીને આ રીતે નીકળી પડે છે. અજાયબ લાગે. લ્યુસીએ પેલા પરિક્રમા વાસી તરફ તાકી રહેલા બોલી, આખરે શું પામવા ઈચ્છે છે આ લોકો? નર્મદા, મારાથી કહેવાઈ ગયું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નર્મદા મારાથી કહેવાય ગયું એટલે લ્યુસી એકદમ અચંબામાં પડી ગઈ. આ રીતે નદીને પામવાનું શક્ય છે? આપણે ત્યાં કેટલાક સાહસવીરો એમેઝોનમાં આનાથી પણ વધુ જોખમી સફરો કરતા હોય છે, પણ આવી ધૂન તેમને નથી વળગતી. મને લ્યુસીએ આપણે ત્યાં શબ્દો વાપર્યા તે ગમ્યું, પરંતુ તેણે કરેલા બીજા ઉચ્ચારણો મને ન ગમ્યા. મેં કહ્યું, હું પણ નહોતો માનતો, મને આ એક ધૂન લાગતી હતી, પણ હવે ધીમે ધીમે એ લાગવા માંડ્યું છે કે એમેઝોન કે મિસિસિપ્પીને પણ પામી શકાય જો આવી શ્રદ્ધાથી તેની પરિક્રમા કરીએ તો. મેં લ્યુસીના ચહેરાને ધ્યાનથી જોયું અને આગળ કહ્યું, પણ હું પ્રમાણ વગર માનવાનો નથી. તમે કહો છો કે નર્મદાને આત્મસાત કરવા ધારે છે. કદાચ, મેં નદી તરફ દ્રષ્ટિ કરતા કહ્યું, આત્મસાત કરવા કે આત્મલીન થવા? આશ્ચર્ય! લ્યુસી ફરીને એક જ શબ્દ બોલી અને વહેતી નર્મદાને જોઈ રહી. કેટલી મુશ્કેલ યાત્રા આવા અરણ્યોમાં! લ્યુસી, મેં કહ્યું, દરેક પરિક્રમાવાસી એક શ્રદ્ધા સાથે નીકળે છે કે સ્વયં નર્મદા તેની સંભાળ લેશે. પરિક્રમા દરમિયાન ક્યાંક ને ક્યાંક નર્મદા તેને સદેહે મળશે પણ ખરી. આવી પળે તેને ઓળખવામાં પોતે ભૂલ ન કરી તેવી પરિક્રમાવાસીની પ્રાર્થના હોય છે. ખરેખર એવું બને છે ખરું? લ્યુસીએ પૂછ્યું. તે સમયે કિનારા પર ચાલ્યા જતા ગંડુ ફકીર પર તેની નજર પડી અને બોલી, હે, જુઓ પેલા જાય, ગઈ રાત્રે તેમણે ગાયું હતું. એટલામાં જ ગંડુની નજર પણ અમારા પર પડી અને તે અમારી તરફ આવ્યો. આવતા જ પરિક્રમાવાસી તરફ જોઈને કહ્યું, પહોંચ ગયે યહાં તક તો? ક્યું? પેલો જવાબમાં માત્ર મલક્યો અને આગળની દિશા તરફ ઇશારો કરીને, હજી તો લાંબો પથ છે, તે સૂચવ્યું. મને નવાઈ લાગી કે આ ઓનલી તમિલ કહેતો હતો તે ગંડુનો પ્રશ્ન પળવારમાં સી રીતે સમજી ગયો. અમે કંઈ પૂછીએ તે પહેલા ગંડુએ જોડીમાંથી મોહનથાળ અને ફરસાણ કાઢ્યા અને ઊભો થઈને કિનારેથી સાગના પાન લઈ આવ્યો. તેના પર નાસ્તો પાથરતા પેલા પરિક્રમાવાસીને કહે, હમારી સુપ્રિયાને દિયા હૈ, ખાઓ, કહેતી થી બાબા સંભાલ કે રખના ઓર ખાના, જબ ખુદ નહીં સંભાલ સકે તો ખાના ક્યાં સંભાલેંગે. ક્યું, સચ હૈ ના? સામુ માણસ પોતાની ભાષા સમજે ન સમજે તેની ગંડુને પડી ન હતી કે પછી પેલો તેની વાત સમજતો હતો. તમે સાંભળી રહ્યા છો

0: અમે પણ નાસ્તો કરવામાં જોડાયા. લ્યુસીની જિજ્ઞાસા સમીન હતી. તેને મને પૂછ્યું, ખરેખર ખરેખર આ લોકોને નર્મદા દર્શન આપે છે?
1: ખબર નથી, પણ ઘણાને એવો અનુભવ થયો છે એવું મેં સાંભળ્યું છે.
0: તને પણ સાંભળવા મળશે, મેં ઉત્તર આપ્યો. કેટલું ઉત્તેજનાસભર, પણ એવું શક્ય નથી લાગતું, લ્યુસીએ કહ્યું.
1: આપણે આ માણસને પૂછીશું.
0: હજી તે મંદિરે રોકાવાનું છે, તેને આરામ કરવા દે, પછી નિરાંતે પૂછીશું. તારા માના સંશોધકને કાબુમાં રાખજે, લ્યુસીની મજાક કરતો હોવ એમ મેં કહ્યું.
1: એટલી શિષ્ટતા છે મારામાં, લ્યુસીએ પણ એવા સ્વરે જવાબ આપ્યો.
0: ગંડુનું ધ્યાન અમારી વાતો તરફ ગયું. તેણે પૂછ્યું, ક્યાં કહેતી હૈ લડકી?
1: મેં અમારી વાતનો સાર ગંડુને કહ્યો અને ગંડુએ વાતનો દોર સીધો જ લ્યુસી સાથે જોડી દીધો.
0: તુમ ચાહતી હો નર્મદા કો પાના, તો ચલી જાઓ ઇનકે સાથ અગર વિશ્વાસ પડતા હૈ તો. જવાબમાં લ્યુસીએ મસ્તક ધુણાવી હાથની સંજ્ઞા કરી ના કહ્યું.
1: બે સાવ અજાણ્યા, એકબીજાની ભાષા પણ ન જાણતા માણસોને આટલી સરળતાથી વાત કરી શકે તે મેં દંગ રહીને જોયા કર્યું.
0: પેલો તમિલ ભાષી પણ આનંદપૂર્વક આ નવો અનુભવ માણતો રહ્યો. ગંડુએ એક પાંદડું હાથમાં લીધું અને લ્યુસી સામે ધર્યું. પછી સાવ સરળ પણ કંઈક જુદા જવા છે બોલ્યો,
2: બોલ લડકી, તું ઇસ પત્તે કા રૂપ લે સકતી હૈ?
0: પૂછીને તે થોડું અટક્યું. લ્યુસી તેનો પ્રશ્ન સમજી છે તેવું લાગતા જ તેણે કહ્યું,
2: અગર હા તો એ પૂરા પેડ તેરા રૂપ લે લેગા. અગર કોઈ ક્યાં નામ હૈ તેરા? લ્યુસી.
0: હા તો લ્યુસી પત્તા યા ડાલી ભી બન સકે તો પેડ જરૂર.

ઢોળાના તરફથી કોઈનો અવાજ સંભળાયો. થોડી વારે ઢોળાવ પાછળથી બે ત્રણ ગાયોને હંકારતી નાનકડી બાળા નદીમાં ઉતરી. ગાયો પાણી પીતી હતી અને તે બાળા અમને નિરખતી રહી. ગંડુએ તેનો નાસ્તો કરવા નિમંત્રી. તે આવી. તેણે પોતાને મળેલા ભાગમાંથી થોડું એક પાનમાં વીંટ્યું. બાકીનું ખાઈને ઊભા થતા ગંડુને પૂછ્યું, હું જાઉં? ગંડુએ હસીને કહ્યું, હા માં, કહીં જા શકતી હો તો જાઓ. અને પેલી ગાયો વાળથી ચાલી ગઈ. હું ગંડુ તરફ જોઈ રહ્યો. મને મનમાં પ્રશ્ન થયો કે ગંડુ કહે છે કે કદી સત્ય હોઈ શકે. તે સાથે જ મને ગઈ રાત્રે જ મળેલો યુગલ યાદ આવ્યો. તેમાંની સ્ત્રીએ પણ આ જ રીતે પોતાના ભાગમાંથી અલગ કાઢીને ભોજન સાચ્યું હતું અને જતા પહેલા બે વખત પૂછ્યું હતું, હું જાઉં? આ બે પ્રસંગોનું સામ્ય શું સૂચવે છે તે સમજવાની મારી શક્તિ નથી. તે માત્ર અકસ્માત હોય કે એના લોકોનો રિવાજ માત્ર પણ હોય, પણ તેમ ન હોય તો પછી એ સમયે ઘટેલી તે નાનકડી ઘટનાથી મોટું સત્ય બીજું ન હતું. પેલા બે ભૂખ્યાજનો, ઊંચે આવી રહેલો ચંદ્ર, આસો નવરાત્રિનું નિરભ્ર આકાશ, ચોતરફ પથરાયેલી ખડકમાળ વચ્ચે ખળખળાટ વહી રહેલા જળ, અને તે સૌથી જુદી ઘટનામાં કોઈ માટે સાચવીને પાંદડે વીંટીને અલગ રખાયેલું અન્ન, બ્રહ્માંડના છેડા સુધી વ્યાપતું પરમ સત્ય તો ત્યાં જ હતું, પણ હું તેને પારખવામાં

ખઈ ગયો હોય તેવું મારે સ્વીકારવું રહ્યું. જ્યાં સુધી નદી પોતે પોતાને મુખે મને નહીં કહે કે હું નર્મદા છું ત્યાં સુધી કંઈ પણ ન માનવાનું નક્કી કરીને હું ઉઠ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગંડુ પેલા તમિલ ભાષીને ખભે હાથ મૂકીને ઉભો થયો અને જતા જતા કહ્યું, હું જાઉં? અમે બધા હસી પડ્યા. ગંડુ વનુ તરફ અને અમે મંદિર તરફ ચાલ્યા. શાસ્ત્રીને ત્યાં પહોંચીને મેં પરિક્રમા વાસીની વ્યવસ્થા કરી. પછી હું અને લ્યુસી રસોડા તરફ ગયા. સુપ્રિયા રસોઈયાને સૂચનાઓ આપતી હતી. અમને જોઈને તેણે કહ્યું, બીતુબંગા સાથે વાત થઈ છે, તે તમને 60 સાલીઓ પાસે લઈ જશે. ક્યારે જવાનું છે તે બીતુબંગા જાણી લાવશે. ભલે, લ્યુસીએ કહ્યું અને આગળ બોલી, હવે બીજું કોઈ કામ છે? થોડી વાર પછી સુપ્રિયાએ કહ્યું, રસોઈ તૈયાર થાય એટલે જેટલા છે તેટલાને જમાડી દઈએ ને પછી નવરા. બહાર બે કુટુંબ અને બીજા થોડા માણસો મળીને 15-20 જણ હતા. અમે બધાને જમાડ્યા. પેલા તમિલ પરિક્રમા વાસીને એક ઓડીમાં ઉતારો આપ્યો. બપોરે મેં અને સુપ્રિયાએ લુસીના પ્રવાસની વાતો સાંભળી. 4 વાગતા જ લુસીએ પેલા તમિલ પરિક્રમા વાસીને યાદ કર્યું. હું અને લ્યુસી તે પરિક્રમા વાસીના ઉતારે ગયા. તે કંઈ વાંચતો હતો. અમને જોઈને તેણે પુસ્તક બાજુ પર મૂક્યું અને હાથ જોડ્યા. મેં અને લ્યુસીએ તેને મહા મહેનતે સમજાવ્યું કે અમારે તેની પરિક્રમા વિશે અને તેના અંગત જીવન વિશે થોડું પૂછવું છે. ભાષાની મુશ્કેલી અમને નડી, પણ લ્યુસીએ તેની વ્યવસાયિક કુશળતાથી આ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ત્રણ મિત્રો તમિલનાડુથી સાથે નીકળ્યા છે. બીજા બે જણને થોડું હિન્દી અને સારું અંગ્રેજી બોલતા આવડે છે. પોતે બીમાર થવાથી વચ્ચે રોકાઈ ગયો હતો તેથી પાછળ રહી ગયો છે. હવે આગળ જતા સાથે થઈ જશે. તેનું નામ પૂછ્યું તો કહે પરિક્રમાવાસી. તમે સંન્યાસ લીધો છે? લુસીએ પૂછ્યું. ના, તે હસી પડ્યો. પત્ની, બે પુત્રો અને એક પુત્રી. પુત્રો સરકારી નોકરીમાં છે, દીકરીને પરણાવી છે. ઘરેથી નીકળતા પત્નીએ પાછા આવવાનું વચન લીધું છે. પોતે શિક્ષક છે, આ વર્ષે રિટાયર થશે. રિટાયર થતા અગાઉની રજાઓમાં તે નીકળ્યો છે. ઘર છોડે 3 મહિના થયા. લુસી સારી એવી વાતો કઢાવી શકી. છેવટે લુસીએ પૂછ્યું, તમે નર્મદાને મળ્યા? પેલો સમજ્યો નહીં. મેં દર્શન કહી, હાથ જોડીને અભિનય સહિત ફરી પૂછ્યું, નર્મદા દર્શન? દર્શન શબ્દ તે સમજ્યો અને અમારો પ્રશ્ન પણ સમજ્યો. સમાધિમાં સરી ગયો હોય તેમ થોડીક ક્ષણો આંખો બંધ કરીને બેસી રહ્યો. પછી નર્મદાની દિશામાં હાથ જોડીને મસ્તક નમાવ્યું. તે કંઈ બોલી ન શક્યો. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ધીમેથી તે ઊભો થયો. કમરામાંથી બહાર જઈ રેલિંગ પાસે ઊભો રહી નર્મદાને નિરખતો રહ્યો. તેણે કંઈ જવાબ આપ્યો? લુસીએ મને પૂછ્યું. આપ્યો અને ન પણ આપ્યો. કમરામાંથી બહાર નીકળતા મેં લુસીને જવાબ આપ્યો. તેના આંસુ નર્મદાને મળ્યાના આનંદથી વહેતા હતા કે હજી સુધી અધૂરી રહેલી દર્શનની ઈચ્છાને કારણે. તે આપણે વિચારી લેવાનું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જે રીતે વાત કરે છે, જે રીતે અહીં આવ્યો છે. લુસી બહાર ઉભી રહીને પેલા તમિલ યાત્રીને જોતા બોલી. તે જોતા તેને હવે કોઈ ઈચ્છા હશે તેવું લાગતું નથી. મેં કહ્યું અને અમે મંદિરના ઓટલા તરફ ગયા. લુસી ઓટલા પર બેસીને નોંધ કરતી હતી. હું ત્યાં જ ઊભો હતો. અચાનક લુસીએ નોટબુકમાંથી નજર ઉઠાવતા પૂછ્યું, આપણે એ રીતે નર્મદા કિનારે થોડું ચાલી શકીએ? તારી પાસે પૂરતો સમય હોય તો? મેં લુસી પાસે બેસતા કહ્યું, પરિક્રમા 15-20 દિવસ કે મહિનામાં કરવાનું કામ નથી, પણ એથી વધુ સમય તો મારી પાસે નથી. લુસી ડાયરી પોતાના પર્સમાં મૂકતા બોલી, પરિક્રમા નહીં તો થોડા દિવસોનો પગપાળા પ્રવાસ કરવો તો છે જ. તેનો વિચાર નિર્ણય સ્વરૂપે બહાર આવ્યો. અમે બંને ગણેશ શાસ્ત્રી પાસે ગયા. અમારો વિચાર જાણીને રાજી થતા કહે, અમરકંટક જઈને થોડે સુધી ઉતરીએ તો 7-1 દિવસનો પ્રવાસ થાય. મેં કોઈ નદીના ઉદગમ સ્થાનને જોયું નથી. લુસી ઉત્સાહથી બોલી, મને બહુ ગમશે. તો નિરાશ થઈશ, ગણેશ શાસ્ત્રીએ કહ્યું. હવે અમરકંટકમાં પણ આધુનિક વ્યવસાયિક વૃત્તિઓ પહોંચી ગઈ છે. ભલે, લુસીએ કહ્યું, મને વ્યવસાયિક હોવા તરફ અણગમો નથી. અને અમે નર્મદાના ઉદગમ તરફ નીકળવાની તૈયારી આદરી. જતા બસમાં અને વળતા થોડું ચાલીને આવવાની અમારી યોજના હતી. તમે

સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ ટાઈમ આપણે આ જ વાતને આગળ વધારીશું, પરંતુ તમે ક્યાંય જતા નહીં, રેડિયો પાલનપુર સાથે જોડાયેલા રહો. અમારા દરેક શોને આવો જ પ્રેમ આપતા રહો. અમારા દરેક આરજે અલગ અલગ શો તમારી માટે લઈને આવતા હોય છે. તમારા રિવ્યૂ, તમારા ફીડબેક અમને 9592968888 પર વોટ્સએપ કરી શકો છો. અમારી સાથે જીમેલ થ્રુ જોડાઈ શકો છો, રેડિયો પાલનપુર @gmail.com. સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, યુટ્યુબ પર અમારી સાથે જોડાઈ શકો છો રેડિયો પાલનપુર આઈડી સાથે. અથવા તમે જ્યાં છો ત્યાંથી અમને સાંભળવા માટે રેડિયો ગાર્ડન પર અમે ઉપલબ્ધ છીએ, અને સાથે સાથે એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે રેડિયો પાલનપુર નામથી. તો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં અને અમારી સાથે જોડાયેલા રહેશો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ

પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 96 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512 96 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજી એઆર, આપ સૌનો દોસ્ત અને આપ સૌનો હોસ્ટ. રેડિયો પાલનપુર હંમેશા પાલનપુરના સમુદાય માટે ગુજરાતી સાહિત્યની કેટલીક સુંદર મજાની પુસ્તકોમાં સંગ્રહાયેલી વાતો, માહિતી, જાણકારી અને વાર્તાઓને સંગ કવિતાઓને પણ લઈને આવે છે. આ બધામાં રહેલા જે ઉર્મીઓ છે તે તમારા સુધી પહોંચાડી હકારાત્મકતાનો વિસ્તાર કરવાનો, ગુલાલ કરવાનો પ્રયાસ કરે છે. અને એવા જ એક પ્રયાસ સ્વરૂપે આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ સૌમ્ય તેજસ્વીની પુસ્તક. ડોક્ટર ગિરીશ ઠાકર એટલે કે આપણા ગુરુ દ્વારા લિખિત આ પુસ્તક, જેને ભારતીય ઇતિહાસ સંકલન સમિતિએ પ્રકાશિત કર્યું છે. અને આ પુસ્તકમાં સોમનાથ અને તે આજુબાજુના વિસ્તારની કથાનો સુંદર રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. કંઈક આ પુસ્તક થકી આપણે સોમનાથ અને એ ધરા, ત્યાંના માનવીઓ, ત્યાંની સંસ્કૃતિ અને તે સોમનાથ મંદિરની આજુબાજુ જે પણ વાતોનો આ વંટોળ છે એમાંની આપણા અસ્મિતાના એવા સીમા ચિહ્નો અને સ્તંભોને ઉજાગર કરશે તે આ પુસ્તકના વાચિકમને તમે સાંભળ્યા બાદ જ અનુભવી શકશો. તો ચાલો આપણે ડોક્ટર ગિરીશ ઠાકર લિખિત અને ઇતિહાસ સંકલન સમિતિના ગુજરાત પ્રાંત દ્વારા પ્રકાશિત આ એટલે કે સૌમ્ય તેજસ્વીની પુસ્તકને રેડિયો પાલનપુર પરથી આરજે એઆરના સ્વરમાં માણીશું. તમારા મનમાં જે સવાલ છે એનો જવાબ પણ તમને મળશે કે આ સૌમ્ય તેજસ્વીની કોણ છે. મહાદેવના સોમનાથના મંદિરમાં ચંદ્ર સોમની વાત તો સાંભળી છે, પણ આ સૌમ્ય તેજસ્વીની કોણ તે વાત આપણે આ પુસ્તક થકી જાણવાના છીએ. તો શરૂઆત કરીશું આ પુસ્તકના પ્રાકથનથી, પરંતુ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો શુભારંભ કરાવવા માટે ઈશ્વરની અસીમ કૃપાથી ડોક્ટર ગિરીશભાઈ ઠાકરને ગુજરાત સરકાર દ્વારા ઓએસડી એટલે કે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે કાર્યરત કરવામાં આવ્યા અને ભગવાન શ્રી સોમનાથના ચરણોમાં તેઓ પહોંચી ગયા. તેઓ લખે છે કે આ પહેલા મોરબીમાં મચ્છુ ડેમ તૂટવાથી ભયંકર વિનાશ સર્જાયો હતો. તેને અનુલક્ષીને ત્યાંના પીડિત નિવાસીઓને યથાશક્તિ સહાયભૂત થવા પાલનપુર કોલેજના વિદ્યાર્થીઓની ટીમ લઈને મોરબી પહોંચવાનું તેમનું થયું હતું અને ત્યાં સેવા કાર્ય કર્યા પછી વિદ્યાર્થીઓને જૂનાગઢ અને સોમનાથના દર્શન કરાવવાની ઈચ્છાથી જીવનમાં પ્રથમવાર સોમનાથ તેઓ પહોંચ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને આરજે એઆર ના સ્વરમાં. જે સમયે તેઓ ત્યાં પહોંચ્યા પ્રથમવાર સોમનાથમાં, ત્યારે આ દિવ્ય સ્થળમાં પ્રથમવાર ઢળતી સંધ્યાએ સૂર્યાસ્ત સમયે સમુદ્રમાં ડૂબકી મારતા સૂરજને નિહાળતા અને ભગવાનની આરતીના ઘંટારવને શ્રવણ પથમાં અનુભવતા દિવ્ય સૂર્ય આભાનું તેજોમય મંડળ સમુદ્રમાં પડતું જોઈ તેનું સ્વર્ણિમ પ્રતિબિંબ ભવ્ય શિવ મંદિર અને સાંધ્ય નિરાજનના એ દિવ્ય ભવ્ય અદભુત અનુભવ વખતે એમના મનમાં થયું કે આ સ્વર્ગ નહીં તો બીજું શું છે. પરમેશ્વરના અસ્તિત્વની સાક્ષાત પ્રતીતિનો અનુભવ જાણે થઈ ગયો. કેવું મોટું સદભાગ્ય ગણાય જો અહીં નિવાસ મળે તો. અને પછી તો કામના ભાર નીચે દિવસો માસો અને વર્ષો પસાર થતા ગયા. સોમનાથ લગભગ સ્મૃતિ શેષ બનતું ગયું, પરંતુ પરમેશ્વરને તેમનો સંકલ્પ બરોબર યાદ હતો અને એટલે જ તેમને સમુદ્ર તટે શિવજી સમક્ષ રહેવાનો અવસર પણ મળી ગયો. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના નિમિત્તે અક્ષપાદ થઈને આ પરમ પવિત્ર ભૂમિના આંદોલનોને ઝીલતા ઝીલતા પ્રભાસની

ભૂમિ પર ભ્રમણ કરવાનું અને ઇતિહાસને ઉકેલવાની સમજવાની તેમને તક પ્રાપ્ત થઈ. વાતને આગળ વધારીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ ભૂમિ પરમ પ્રાચીન છે. વેદોના ઉદ્ઘોષથી પણ પૂર્વે અહીંયા સંસ્કૃતિ વિકસી છે. આખો પ્રદેશ પછીથી તો લીલીના ઘેર, પરંતુ સ્કંદ પુરાણે નોંધ્યું છે તેમ આ પ્રભાસ પુષ્કર પ્રકાશમાન પ્રદેશ હશે. પૂર્વે ઉષ્ણોદક સ્વામી અર્થાત તુલસી શ્યામમાં જ્યાં ઉષ્ણ જળનો કુંડ છે ત્યાંથી શરૂ કરીને ભદ્રાવતી એટલે કે આજની ભાદર નદી સુધી વિસ્તરેલ છે આ પ્રદેશ. અને આ તેજસ્વી પ્રદેશને પ્રભાસ કહે છે. એમાં પણ ભગવાન સોમનાથનો નિવાસ એટલે તે ઋગ્વેદ પ્રમાણે યત્ર ગંગા ચ યમુના ચ યત્ર પ્રાચી સરસ્વતી યત્ર સોમેશ્વરો દેવઃ તત્ર મામ મૃતમ કૃધિ. જ્યાં ગંગા યમુના સરસ્વતી પ્રત્યક્ષ સંગમ છે, જ્યાં પ્રભુ સોમેશ્વરનો નિત્ય વાસ છે તે સોમનાથ ધામ. ગુરુ આ પછી પણ બહુ ઉત્તમ વાત લખે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોક્ટર ગિરી.

0: અહીંયા અર્ધાંગીની માટે એટલે કે સૂર્યની અર્ધાંગીની માટે તે દાહક હતું અને સૂરજે સ્વયં પોતાની 12 કળાઓને આ ક્ષેત્રમાં ફેંકી દીધી. આજનો સૂર્ય તો માત્ર 16માની 4 જ કળા ધરાવે છે. ચંદ્રવળી 27 નક્ષત્ર રૂપી કન્યાઓનો સ્વામી પણ અહીં રોહિણી પ્રેમમાં વિશેષ પ્રેમથી બાકીની 26 કન્યાઓને પોતાના પિતા દક્ષ પ્રજાપતિની પાસે ફરિયાદ કરવામાં આવે ત્યારે દક્ષ ક્રુદ્ધ થયા અને ચંદ્રને ક્ષીણ થવાનો શ્રાપ મળ્યો ત્યારે આમ અહીં એ આવી અને તપ કરે છે. એટલે તો આ સોમનાથ કહેવાયા. વાતને આગળ માણીશું, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: એ ટેપ પ્લીઝ જાતિ મત કરો.

સોમનાથ અને ત્યાં આ વાર્તા આવે છે ચંદ્રની. ચંદ્રને પોતાના શ્રાપના નિવારણ માટે અહીં, કારણ કે દિન પ્રતિદિન ક્ષીણ થવાનો શ્રાપ લાગ્યો છે, એટલે ત્રિવેણી સંગમ પર ભગવાન શંકરની અનન્ય આરાધના કરે છે અને શિવજી ભોળાનાથ પ્રસન્ન થયા અને ક્ષીણ થઈને ફરી પૂર્વવત થવાના આશીર્વાદ આપ્યા. આમ ચંદ્ર 15 દિવસ પૂનમથી અમાવાસ્યા સુધી ક્ષીણ થતો ગયો અને અમાવાસ્યાથી પૂર્ણિમા સુધી શંકરની કૃપાથી પુનઃ પૂર્ણતા પ્રાપ્ત કરી શક્યો. આ પુરાણ કથાઓ આ સ્થાનની પ્રાચીનતા, પવિત્રતા અને દિવ્યતાની દ્યોતક તો છે જ. અહીં જ ભગવાન યાજ્ઞવલ્કે સૂર્ય આરાધના દ્વારા યજુર્વેદને પ્રાપ્ત કર્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJAR સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશ ઠાકર. આ એ જ સ્થાન કે અહીં જ ન્યાય અને વિશેષિક દર્શનના પ્રણેતાઓ ગૌતમ અને કણાદે જ્ઞાન ઉપાસના કરી. આ જ ભૂમિ ભગવાન કૃષ્ણની અને યાદવોની લીલા ભૂમિ બની રહી. એટલું જ નહીં, સદેહ સ્વધામ જવા શ્રી કૃષ્ણએ આ ભૂમિને પસંદ કરી. પાંડવોને તારનાર અભિમન્યુની જન્મદાત્રી સુભદ્રાના હરણની ઘટનાનું આયોજન અહીં થયું. ગુરુ સાંદિપનીના પુત્રને પાછો લાવવાની પ્રતિજ્ઞાના વ્યાજે શ્રીકૃષ્ણે પંચજન્ય અહીંથી પ્રાપ્ત કર્યા. સમુદ્ર મંથનની જગત ઉદ્ધારક ઘટના પણ સંભવત અહીં જ સંપન્ન થઈ. તેથી સાગર રત્નાકર કહેવાયો. પરીક્ષિતને ડસવા માટે તક્ષક નાગ આ રસ્તેથી ગયો એમ પણ અહીં નિકટનો ધન્વંતરી આશ્રમ સૂચિત કરે છે. આવી અનેક પૌરાણિક ઘટનાઓને લક્ષમાં લઈએ તો ભગવાન શંકરાચાર્યની ગુફા, શ્રીમદ વલ્લભાચાર્યજીની ભાગવત કથા જ્યાં થઈ હતી ત્યાં મહાપ્રભુજીની બેઠક, નાથ સંપ્રદાયનો ગોરક્ષ સંપ્રદાય મઠ એટલે કે ગોરખ મઢી, જૈનોના 8મા તીર્થંકર સોમપ્રભુ, સુરેશ્વરજીનું દેરાસર, બુદ્ધ સંપ્રદાયના સાધુઓની ગુફાઓ, પરશુરામના આગમનને સૂચિત કરતું પરશુરામ મંદિર વગેરે સ્થળો આજે પણ અહીંયા વિદ્યમાન છે. વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ઇન્દોરના મહારાણી દેવી અહલ્યાબાઈએ તો સમગ્ર ભારતમાં અનેક જગ્યાએ શિવના ખંડિત દેવાલયોનો જીર્ણોદ્ધાર કરેલો, જેમાં સોમનાથના ખંડિત દેવાલયથી દુઃખી થઈને ભૂગર્ભમાં શિવલિંગ હોય તેવું શિવાલય બનાવ્યું, જે આજે પણ પૂજાય છે. ભગવાન સોમનાથના મંદિર પર થયેલા અનેક વખતના આક્રમણ તેમજ આક્રમણ પછી પૂર્વ કરતા પણ વધારે ભવ્યતાપૂર્વક પુનઃનિર્માણનો ઇતિહાસ આ ભૂમિને ચિરંતર ઉર્જા ભૂમિ તરીકે ઓળખવા માટે પર્યાપ્ત છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RJER ના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. અહીંયા ભારતમાં પ્રવર્તમાન અનેક સંપ્રદાયો જેવા કે શાક્ત, શૈવ, વૈષ્ણવ, ગણપત્ય, જૈન, બુદ્ધ, નાથ વગેરે તમામ સંપ્રદાયોનું કેન્દ્ર સોમનાથમાં સદાકાળ ચિરંતન રહ્યું છે અને તેથી ચૈતન્ય શક્તિની સબળ અને ઉર્જાવાન અનુભૂતિ અહીં અવશ્ય થાય છે. અહીં આવ્યા પછી બહુ જ થોડા સમયમાં નિવાસ દરમિયાન યુનિવર્સિટીની સ્થાપનાનું કાર્ય એ ગુરુ દ્વારા ચાલ્યું, પણ સાથે સાથે વ્યક્તિગત રીતે જે કંઈ બનતું હતું તે અમૂલ્ય હતું. ભાષામાં અભિવ્યક્ત કરવું અશક્ય છે, પરંતુ જે ઘણી બધી કથાઓ પુરાણોમાં, ઇતિહાસમાં કે લોકોક્તિમાં મને મળી તે પૈકી થોડી અહીં ભગવાન સોમનાથના પ્રસાદ રૂપે પ્રસ્તુત કરું છું, જેમાં મારું પોતાનું કશું જ નથી, સઘળું સોમનાથનું ગણીને વાંચવા નમ્ર વિનંતી તેવું આપણા આ પુસ્તકના લેખક ડોક્ટર ગિરીશ ઠાકર લખે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધાના જે અનેક પ્રશસ્ય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, તે ઉપરાંત યાત્રીઓને પ્રસાદ રૂપે જ્ઞાન વૃદ્ધિ અર્થે એક સામયિક પણ શરૂ કર્યું, સોમનાથ વર્તમાન, અને મને પણ એની સાથે જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ત્યારે પ્રથમ વિચાર એ આવ્યો કે તાત્વિક કે આધ્યાત્મિક વિચાર ગૌરવયુક્ત ગંભીર લેખો સાથે વાંચવાનું ગમે અને રસપૂર્વક કંઈક વાર્તા સ્વરૂપે પ્રાપ્ત કરાવી શકાય તો એ યોગ્ય બને છે. અને એ સિદ્ધાંત વિશે જ લેખક કહે છે કે આ પુસ્તક પણ લખવામાં આવ્યું છે. વાતને આગળ વધારીશું, પરંતુ અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

રસપૂર્વકની વાર્તાઓ અને એમાં પણ ઇતિહાસ અને ધાર્મિકતાના અંશો એ આ પુસ્તકના લેખક એટલે કે ડોક્ટર ગિરીશ ઠાકર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો જે હું આપને સંભળાવી રહ્યો છું તેમના લેખકની એક ખાસિયત પણ છે. આવો પુસ્તકના અંશોને આગળ વધુ માણીએ. આ વિચારે એટલે કે લેખક વાર્તા સાથે પુસ્તક લખશે તે વિચારે સોમનાથ વર્તમાનમાં પ્રભાસ ક્ષેત્રની વાર્તાઓનો અંશ લખવાનો પ્રારંભ થયો. તેમાં પણ કેટલીક અજાણી ઘટનાઓ કે ઘણા લોકો ન જાણતા હોય તેવી બાબતો જે તેમને ત્યાંના નિવાસ દરમિયાન મળી આવી હતી. તે પૈકીની કેટલીક વાર્તાઓને વાર્તાનું સ્વરૂપ આપીને સોમનાથ વર્તમાનમાં પ્રકાશિત કરવાનું શરૂ થયું. બધી જ વાર્તાઓમાં કંઈક ને કંઈક તત્વ છે અથવા ઐતિહાસિક મૂલ્ય છે. મોટાભાગની વાર્તાઓના સ્થળો હાલ સોમનાથમાં મોજૂદ છે. જેમ કે અહીંની એક વાર્તા એટલે કે પૃથ્વીની તર્જની શું દેરું, તે વેણેશ્વર મંદિર રૂપે વિદ્યમાન છે અને તર્જની એટલે ઠપકો આપવા માટે દર્શાવાતી પહેલી આગણી. આ ઘટના દ્વારા જાણે કે પૃથ્વી દુષ્કૃત કરનારને ડરાવે છે. વહેલી પરોઢનું સપનું ઐતિહાસિક ઘટના છે અને દૈત્ય સુદન મંદિર અને તેમાં પ્રસ્થાપિત ભગવાન દૈત્ય સુદનની પ્રતિમા અલૌકિક અને અદ્ભુત છે. બાજુમાં જ સૂર્યદેવની અખંડ પ્રતિમાના દર્શન કરવા જેવા છે અને બાજુમાં જ હાટકેશ્વર નાગરોના પ્રભાસ પાટણના વિકાસ માટેના યોગદાનને દર્શાવે છે. તેમાં રહેલો નંદી હંમેશા શિવના મંદિરમાં દેખાતા સાવધાન નંદીને બદલે નિશ્ચિંત મને માથું ઢાળ

લઈને બેઠો છે એ અદ્ભુત પણ છે અને જે તે સમયની માનસિકતાનું સૂચન પણ હોઈ શકે છે. રાવણેશ્વરનું નાનકડું ગુફા જેવું મંદિર મારા માટે એટલે કે લેખક માટે આશ્ચર્યનો વિષય હતો, પરંતુ રામકથાના અંશો ભારતના ખૂણે ખૂણે વેરાયેલા છે અને તે પૈકીનું એક નાનકડું છતાં રાવણની પણ અનન્ય શિવ ભક્તિનું પ્રતીક બનીને સ્થિર છે. સરસ્વતી વૈદિક કાળથી માત્ર મહાન નદી તરીકે ઓળખાતી નથી, વેદોએ તેને વાક્તમા, દેવીતમા અને નદીતમા તરીકે ઓળખાવી છે. ગંગા, યમુના, સિંધુ કરતા પણ ઘણી વિશાળ અને અનેક ઋષિઓના આશ્રમમાંથી અલંકૃત થઈ અને આ મહાસરિતા છેક હિમાલયથી સમુદ્ર પર્વથી અહીંયા વહેતી હશે એ ઘટનાને પુરાણોએ પોતાની રીતે વર્ણવી છે. વાતને આગળ વધારીશું પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ભલે આજે અખંડ સરસ્વતીનો પ્રવાહ જોવા મળતો નથી, પરંતુ પુરાણોની વાતો માત્ર મિથકતો નથી જ. પુરાણોની શૈલી કોઈ પણ ઐતિહાસિક ઘટના કે વિચારને પ્રતીક તરીકે વર્ણવે છે અને આપણે તેને મિથક ગણી એમાંના સત્યને સ્વીકારવા અચકાઈએ છીએ. સરસ્વતીનો પ્રવાહ ક્યારે વહેતો હતો, ક્યારે ભૂમિગત, એમ સોમનાથ સુધી અખંડ હતો, હવે આજે આ બાબત સ્વીકારવામાં આવે છે. વડવાનળને માથા ઉપર રાખીને ભગવતી સરસ્વતી અહીં સુધી પહોંચ્યા એવી વાર્તા ઇતિહાસ, ભૂગોળ અને ભારતીય સંસ્કૃતિને સાંકળી લે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. માતા સરસ્વતીની પ્રતિમા કે જેના મસ્તક પર વડવાનલ ભરેલો ગળો છે, તેવી ભારતમાં એક પ્રતિમા આજના અહલ્યબાઈના મંદિરમાં શિવલિંગની બાજુમાં છે. આ પુસ્તકના મુખપૃષ્ઠ પર તેને મુદ્રિત પણ કરેલ છે. દેવી સરસ્વતીને અસુરે અટકાવી હતી અને ઘડો હાથમાં લેતા એ સ્વયં બળી ગયેલો. આજે પણ આ ભૂમિ કાળા પથ્થરોથી ભરપૂર વિદ્યમાન છે. તેને અક્ષત અને અગ્નિક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની વાસ્તવિકતા આ રીતે જાણી શકાય છે. પુરાણોએ રૂપક તરીકે તેને ઉદ્ધત કરી છે. પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક ગોસ્વામી વલ્લભાચાર્યજીની ભારતભરમાં 84 બેઠકો પૈકીની એક, જે હિરણના કાંઠા ઉપર આજે વિદ્યમાન છે, તે હરિહરના પ્રતીક બનીને યોગેશ્વર અને યોગેશ્વરના અદ્વૈતને પ્રગટ કરે છે. ઐતિહાસિક રીતે વિશ્વભરના વ્યાપારનું કેન્દ્ર અહીં હોય અને એ વાતે વેરાવળ બંદરનું નામ વેલા કુલ સૂચિત કરે છે અને સોમનાથમાં થયેલ ઉત્ખનનએ એ સિદ્ધ પણ કરીને બતાવ્યું છે. મહાભારત કાળથી પ્રભાસનો સોમનાથનો વૈભવ આકર્ષે તેવો છે. એના પરિણામે અનેક વાર સોમનાથ પર આક્રમણો થયા છે અને સોમનાથ પોતાના ખંડેરોમાંથી ફરી પહેલા કરતા પણ વધુ વૈભવ સાથે પુનઃ પ્રતિષ્ઠિત થયું છે. તમે સાંભળી રહ્યા છો આ પુસ્તકના અંશો, જે તમને, મને, સૌને મન સુધી પહોંચશે. તો એની આગળની વાત માણવા માટે મારી સાથે જોડાયેલા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

નાની નાની વાર્તાઓ, લોકાક્તિઓ તેમજ કથાઓમાં જે જોવા મળે તે ચોક્કસ અહીંયા મળે. અહીં આ નાનકડી પુસ્તિકામાં એવી અનેક પૈકીની થોડીક વાર્તાઓ ગુરુએ પોતાની શૈલીમાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. અને આ વાર્તાઓ થકી આપણને સૌને ઇતિહાસ સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમણે વાચકના હાથમાં આ પુસ્તક થકી ઇતિહાસને પોતાનો ગણવાનો એક નવો અભિગમ રજૂ કર્યો છે. આ ઘણા નાનકડા છતાં રોચક કામમાં તેમને પ્રોત્સાહિત કરનાર અનેક સ્વજનોના તે આભારી થયા છે. સોમનાથ વર્તમાન એ એમના હાથમાં આ લેખ મૂકવા માટે એટલે કે આ સામયિકે તેમને સતત પ્રયોજ્યા છે. શ્રી પી કે લહેરી અને સોમનાથ ટ્રસ્ટના અનેક અધિકારીઓએ તેમને હંમેશા સન્માન સાથે સહયોગ આપ્યો છે. સન્મિત્ર મણિભાઈ પ્રજાપતિ જે કડી સર્વ વિદ્યાલય ગાંધીનગરના, તેમણે વારંવાર તેમના મનની અંદર લિપિબદ્ધ કરવા માટે પ્રેરણા આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે. તેમના સંતાનો આશીષ, અનિકેત અને મૌનસે તેમજ તેમની ત્રણેય પુત્ર વધુએ એમના જીવનના 81 વર્ષ પૂર્ણ થયાના ચંદ્રદર્શનની ઉજવણી સમયે આ લઘુ પુસ્તિકાને પ્રસ્તુત અને પ્રકાશિત કર્યા બાદ તેને લોકો સમક્ષ મૂકવાનો વિચાર પણ રજૂ કર્યો. ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ શ્રી હસમુખભાઈ જોશી, અંબાદાન, રોહડિયા વગેરે મિત્રોનો પણ ગુરુ હૃદયપૂર્વક આભાર માને છે. ત્વદીય વસ્તુ હે દેવ તુભ્યમેવ સમર્પયતે. તેમણે સ્વર્ગીય કોકિલાબેન ગિરીશભાઈ ઠાકરની પુણ્યતિથિ એટલે કે 13 માર્ચ 2025 દિવસે આ પુસ્તકને આપણા સૌ માટે રજૂ કર્યું છે. તો મિત્રો, હવે આ પ્રાકથન ગુરુજીના અવાજમાં જાણે માણ્યું હોય તેવું લાગે તે માટે મેં તેમના થકી સંબોધનો સ્વીકારીને તમારી સમક્ષ રજૂ કર્યું છે. પણ હવે પછીની વાતમાં એટલે કે આ વિરામ બાદ આપણે સૌમ્ય તેજસ્વીના પ્રથમ પ્રકરણને માણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, હવે આ યાજ્ઞવલ્ક પ્રકરણ એકની વાર્તા સોમનાથનો જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે ગુરુએ લખેલું આ પુસ્તક જેનું નામ છે સૌમ્ય તેજસ્વીની, તેની સુંદર મજાની ઐતિહાસિક ઘટનાઓની વાર્તાઓને હું કહી રહ્યો છું રેડિયો પાલનપુર પરથી વાચિકમ સ્વરૂપે. આપ સૌએ તેના પ્રતિભાવ અમને મોકલી આપવાના છે અને વાર્તાના અંશોને આવતા એપિસોડમાં માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને તમારા પ્રતિભાવ અમને મોકલી આપો 9512-66-88 પર. આ અમારો વોટ્સએપ નંબર છે. આ સાથે ફેસબુક, એક્સ અને ઇન્સ્ટાગ્રામની કે યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં જઈ તમે તમારા સંદેશાઓ પણ અમને મોકલી શકો. અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન્સ સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. તો તમારા પ્રતિભાવ અમને મોકલી આપો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નમસ્કાર, હું છું આરજે પ્રિયંકા અને આપણે વાત કરી રહ્યા છીએ માનવીની ભવાઈની. પુસ્તક માનવીની ભવાઈ, જે પન્નાલાલ પટેલ દ્વારા લિખિત છે. આપણે છેલ્લા અટક્યા હતા કે રાજુ હવે પોતાના સાસરે ચાલી ગઈ છે અને કાળુએ પણ ભલીનું આણું કરાવીને પોતાના ઘરે લાવી દીધી છે. કાળુની માં એ પોતે સ્વર્ગ સ્વીકાર્યા છે અને હવે આ ઘરની અંદર કાળુ અને ભલી સિવાય કોઈ છે જ નહીં. કાળુ એ પોતે ભલીને પોતાના જીવનની અંદર એ સ્થાન નથી આપી શકતો જેની એ હકદાર છે, કારણ કે એ સ્થાન તો પહેલેથી કોઈ લઈને જ બેઠું છે. જ્યારે ભલીએ પિયર ચાલે જવાની ધમકી દેખાય અને ઉલટો જવાબ મળે, ભલે હું આડું ફરો તો કેજે, ભલી એમ કેમ રહી શકે. સારો સંગાત જોઈ ઘર બહાર પગ મૂકતા જ જાણે પણ લઈ લીધું. હવે તો ગરજ પડે એ જાતે તેડવા આવે તો જ આ ઘરમાં પગ મૂકું. જ્યારે કાળુ તો ઉલટાનો ખુશ થયો, ઘરમાંથી જાણે પેલું ભૂત નીકળી ના ગયું હોય. ઉપરાંત આજકાલ એવું કામ પણ ન હતું ને મહિનાના કેડે જ્યારે પેલા ઘઉં ચણા વાઢવાના આવ્યા ને ત્યારે પોતાની દયા ખાનાર લોકોને એ સામી દયા ખાવા લાગ્યો. અરે હું એકલો હજારને ભારે છું ને કાળુએ દેખાડી પણ આપ્યું. ઉતરતી વસંતની વહેલી સવારે એ ખાટલા પરથી ઉતરી પડતો. આસપડોશના પેલો રામોનાથો જાણે એ પહેલા તો ભેંસ દોઈને ખાણ પૂરી પાડતો, ઢોર બહાર કાઢતો અને કચ્છ ભીડી ત્રણ ટોપલા વાસી દુ કરી નાખતો. ચૂલે પાણી ગરમ થાય એટલામાં તો બબ્બે માણે બે વાર પાણી ખેંચી લાવતો ને લોકો બહાર ઢોર કાઢતા હોય ત્યાં તો એ નાહી ધોઈને દૂધમાં લોટ બાફી અંદર ઘી નાખીને જમી લેતો. ફળીના લોકો દાંતણ કરતા હોય ત્યાં કાળુ એ રામભાઈ જરા ઢોર હડે તો મારા ઢોર છોડજો એમ કહેતો દાંતરડું રાખીને પોતાના ખેતરે નીકળી જતો. ખેતરમાં જતા જ પેલું કેડિયું ઉતારી નાખતો અને પાળિયું વડની ડાળે ભરાવી દેતો ને કચ્છ ભીડીને બીજા લોકો આવે એ પહેલા તો એક વીઘું આડે સાથરે પેલો રામો તો દાંતમાં આંગળે જ ખાલી દેતો. એક દિવસ તો કહ્યું એ ખરું, અરે તારે આ કોઈ ભૂતની ભાઈબંધી છે કે શું? કાળુ હસ્યો, હું પોતે જ ભૂત જેવો છું, નથી લાગતો. આગળ કાળુનું જીવન કેવી રીતે જાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

વાત ખોટી ન હતી. કાળુનું શ્યામ વાળું એક કાઠું પસીનાથી રેબ જેબ થઈ ઉઠ્યું હતું. પોળી છાતી અને સ્નાયુ ભર્યા એ બાહુ તો જાણે લોખંડના ના હોય. માથાના પેલા ગરદનિયા વેર વિખેર હતા ને પેલી આંખો રતુંબડી ગેરુઆ રંગની. વાત તો સાચી છે, જો અંધારી રાતે કોક મળે તો તારા દીદાર જોઈને બી મરે ભાઈ, રામાએ કહ્યું. જતા જતા શિખામણ આપી, પણ અણગમી મજૂરી ઠીક નહીં હો ભાઈ, તે શું કામ અમથો અટક પર આવ્યો છે? હમણાં તો ઠીક છે, પણ ચોમાસાના દનમાં તને શું વીતશે? પણ આવી શિખામણ તો આખું ગામ દેતું, જયારે કુદરની મા તો જીવ જ બાળતા ને પરમો ડોસ્તો તો ગાળો ભાંડતા. તું મને તારી વહુનો કઈ વાઘ હોય તો દેખાડ, શું કરવા બેઠો છે? પણ કાળું તો હોઠ ફફડાવે તો કોઈને કઈ સમજ જ ન પડે. ડોસાને બીજી કોઈ ચિંતા ન હતી, મોટી ચિંતા એ હતી હવે હું મરવા બેઠો છું અને ગમે ત્યારે વાલાભાઈ ને રૂપાભાઈ ને ત્યાં જઈ અને મને તારા દીકરાના સમાચાર પૂછશે તો હું શું જવાબ આપીશ? ડોસો ખરેખર આમ માનતો હતો, તેથી જ તો પેલું ચોમાસું આવતા કાળુને વગર પૂછે ભલીને તેડવા ગયા ને તે ઘોડી તો રણછોડને ભાગે જ ગઈ હતી, એટલે ટાંટિયા ખસતા જતા હતા એટલે ચાલતા ચાલતા ગયા. પણ સામી બાજુએ ચાર ગણી આંટ હતી, જમાઈ જાતે આવે તો જ મોકલીએ, નકર અમારી દીકરી પેટે સમાઈ તો હાલે નહી એમ, રાજુએ પિયરમાં હતી, નહીં તો વળી કાંગ કરતા. ડોસોને ફેરો ટળત કદાચ. આખરે કાળુને થાકવું પડ્યું, ને કેમ ના થાકે, લોકો કહેતા હતા એમ ખેતી એ તો માનવીની ભાવ, એકલો માણસ કેટલે ઠેકાણે પહોંચી વળે, ઘરનું કામકાજ કરવું કે હળ જોતરવું, ને બધામાં મોટું હોય તો બળદ ચારવાનું, રોજ સવારે વહેલા ઉઠીને કોણ ચારી આપે? વહેલી સવારે બળદ ચારી લાવવા, ઘરનું વાસેદું પાણી કરવા, રોટલા ટીપીને સૌની હારે હળ જોતરવું, દિવસ હાથમાં ઢોર બાંધી જવા ને વળી હળેથી છોડેલા પેલા ભૂખ્યા બળદોના પેટ ભરવા, મોડી રાત્રે ઘેર આવીને ચૂલો સળગાવવો ને ઊંધા પગ નાખીને ઘંટીએ ધૂણવા બેસવું. માંડ માંડ દિવાળી ભેગો થતો, વાળતા વાળતા કમાણીનું સરવૈયું કાઢ્યું તો ખાસું આંઠાનીનું નુકસાન નીકળ્યું, ને હજુ તો ક્યાં, વાવતા તો વાવ્યું એ બધું ભેગું કરતા આબના તારા હેઠા ઉતરશે. અધૂરામાં પૂરું કોદર તથા કોદરની મા તો જાણે હાથ ધોઈને પાછળ પડ્યા હતા. તારી લાય તો અમે દખ વેઠીને રાજુડીનું આણું કરાવ્યું વાલી, ને આ દિવાળી પરે બોલે તું ભલીને તેડવા જાય તો હું મારી દીકરીને મોકલો ને દિવાળી ઉપરે ત્યાં જ રહેવા દઉં. કાળુને ચૂપ જોઈને ડોસ

જે જેવી આંખો કરીને પૂછ્યું, તું એકલો એકલો દિવાળીનો સફર મો કરીશ કાળુ? લોક પરદેશ ગયેલા સગાને તેડે ત્યાં તું છે તે શું કાળુ આ બધાની વાત માનીને ભલીને લાવશે? જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

એજ નામ રાખ્યું તે વાલાભાઈનું. કાળું એકલે હાથે ખેતી ભેગી કરતા, પેલું તણખલે તણખલું વાઢી લાવીને ખણામાં નાખતા, હાલરું ચડાવીને ઘાસમાંથી ધાનનો દાણે દાણો જુદો કરતા, ને આમ રાત દિવસની ધમ પછાડ કરીને લોથપોથ થઈ જતો. તેથી જ વહુને તેડવાની ઈચ્છા છેક હોઠ ઉપર આવી ગઈ હતી. પણ એ હજુ વાટ જોતો હતો. રાજુ કેમ કઈ નથી કહેતી? આટ આટલી વિપત પડે છે મને, એની સગી આંખે જોઈને પણ એ કહેતી પણ નથી. મોડી રાત્રે ખાટલામાં પડ્યા પડ્યા કાળુને ડોસાની પેલી સલાહ યાદ આવી. સ્વગત બબડતો હોય હેડ મારા રામ ત્યારે, બાવા થઈ જઈએ, બધી એ લાયો પતી જાય, લાખ દુઃખ એક દોરો મંત્રેલો. પેલા ભભૂત વેશા બાવાની પેઠે અલગ ગજાવતા ચપટી ઉઘરાવી ખાધી ને ધૂળી ધખાવીને પડ્યા રહેવાનું, નફાણ નફકત. ને કાળુની નજર સામે અંધારાના ઓધ વચ્ચે જંગલમાં આવેલું ભભૂતેશ્વરનું ખંડર દેરું થયું હતું. બહાર પેલા ઓટલાની મધ્યમાં ધૂણી ધખે છે. ધૂળીની એક પંદર શેડનો દોઢ હાથ લાંબો ચીપિયો રાખમાં ગોબેલો ઉભો છે, ને પોતે લંગોટી ભેર આખા બદન પર રાખ જોડીને હાથના ટેકા પર માથું ટેકવીને ઉભો છે. આંખમાં ગાંજાના ઘેર છે અને મનમાં લાપરવાહી મસ્તી ભરી છે. કાળુ જયારે એ બાવાના સ્વરૂપમાં બોલી ઉઠ્યો, ઓર ક્યાં પછી ક્યાં ભલી ઓર ક્યાં રાજુડી, ને કાળુ જાણે સાચે જ બાવો ન બની ગયો હોય તેમ દેવાની ઘરની ઢો ઢાંકરની અને ખેતર પાણીની મનમાં વ્યવસ્થા કરી રહ્યો હતો. અને અંતે પોતે જ પોતાના ઉપર હસી અને બોલ્યો, ક્યાં મન દોડાવે છે ગાંડા, વાલા પટેલનો દીકરો ઘર છોડીને બાવો થાય તો ધરતી ઊંધી વળી જાય. બાપ કહેતા તા ભૂલી ગયો, મનખા અવતાર એ તો ખાંડાના ખેલ છે. જેણે જીવી જાણ્યો એને જીવી જાણ્યો, ને ખેલતા ન આવડ્યા એ જીતેલો મરેલો જ છે. આગળ શું થાય છે જાણીશું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આમાં ખાંડાના ખેલ ઘણો ખેલું, પણ ખેલવા જેવો હે ક્યાં? કાળું કઈક અકળાઈ ઉઠ્યો. બે પાંચ ક્ષણ વળી બબડ્યો. કરી નાખો ત્યારે બીજું બૈરું, રાજુડીને લઈ આવ. આ સાથે જ માને આપેલું વચન યાદ આવ્યું. વળી મૂંઝાયો, શું કરું? મરતી માને વચન આપ્યું છે, નકર કરી નાખ જ સકર્ણા. નાતીલા નાત બાર મિલત તો ખેર, એક વાર મનખો તો એસ મારી લે. ને મરકટ સરખું એ મન પાછું રાજુને એ લતે ચડ્યું. એના રવાડા તો પછી પૂછું જ છું. રાજુ જાણે પાસામાં જ પડી છે ને તો મસ્તી તોફાન ચાલે છે. પાણીનું બેડું ભરી લચકથી ચાલે આવે છે અને લાવો લેવા ખાતર એ ઘડો ઉતારે છે. હસતી જાય છે અને ભાવતા ભોજન જમાડે છે. ખેતરે આવે છે અને હાથમાં કામ લઈ લે છે તો વળી જોટાજોટ વાંધણું વાઢતા કોણ વધારે વાઢે એની હોળ કરે છે. થાકીને લોથ થઈ જાય છે. કોઈ વાર રાજુ એના ખોળામાં પડી છે તો કોઈ વાર વિશાળ વડ નીચે રાજુના ખોળામાં એ માથું રાખીને ઊંઘ્યો છે. રાજુ જૂ શોધે છે, એના લાંબા ગરદની આ આંગળા ફરવી ગુંજ ઉકેલે છે. કાળું પાંચ મણનો નિસાસો નાખ્યો, પાસું બદલતા બોલ્યો, રાજુ ને રાજુ, ભગવાને મનખો માણવા દીધો હોત તો આવેલી વળી લઈ શું કામ લેત? અને રામ રામ, મારે વચન આપ્યું છે. અરે એવો વિચાર કરવો એ પાપ, ને માએ કઈ અમથું વચન નથી લીધું. તું જ બબ્બે બૈરાવાળાના હાલ હવાલ જોઈ લે ને. અને કાળુનો જીવ આંસુના અંધારિયાની પાછલી રાતે ગામમાં તો આસપાસના ગામના પેલા બબ્બે બહેરાવાળાને ત્યાં ડૂકિયા કરતો હતો, કમાડકાને દઈને સાંભળતો હતો. શું થાય છે જાણીશું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાનો પ્રસાર.

કોઈને ત્યાં એક શોક્ય પાછલી રાતે દીવો કરી, બીજી શોક્યને સાથે પતિનુએ પોતીવાર ઉઘાડતી હતી, તો કોઈ ઠેકાણે પતિની દશા એ કૂતરા તણે ગામ ભણીને શિયાળ ગામ કૂતરા તાણે ગામ ભણીને શિયાળ તાણે સીમ ભણી એવી હતી. કોઈ ઠેકાણે પતિ જ ગાયબ તો કોઈ ઠેકાણે કૃષ્ણલીલા. કાળુ ત્રાસી ઉઠ્યો, ના વૈના, એક હાથી બાંધો કે એક બૈરું રાખો, ને તો એ પેલી કેદ કઈ ખોટી નથી, પે બૈરું રે તો આપથી અને જાય તો સગા બાપથી. નાના, રાજુરી ઘર ના માંડે તો બીજે જાય. અરે નાનિયાને જ કેમ ન જતી રે, બાકી આપણે તો શિવ તારે માથે આખડીને બે બૈરા કરે, મનખો કાલ માટીનો મળતો ને આજ ન મળી જાય, પણ માને આપેલું વચન ચોક્કસથી પાળવું. ને બોલ્યા, ના પાળે તો માનવી શાનો. નવા નવા જીવ કલ્પતા ઘડતા ને ભાગી નાખતા કાળુને વહી જતી રાત્રિનો ખ્યાલ જ ન રહ્યો. ત્યાં તો કાસમ મિયાના એક કુકડાએ બાંગ પોકારી. ઓ તરીનું કુકડો બોલે એમ, કાળુ ભાનમાં આવ્યો ને પેલા ભાત ભાતના જીવતરનો ચોપડો સમેટ્યો. કાળુના જીવનની આ રસપ્રદ વાતમાં આગળ શું થશે આપણે નાનકડા વિરામ બાદ જાણીશું.

કશું નહીં કાળું, લવાઈ નથી લેવાના અને રાજુના સમણા છે ખાલી, પાંપા છે બધા, બાકી તો કરમે લખાયેલી તે માં મરતી ઘડીએ લમણે લખતા ગયા ને ભલી જ કેમ, એટલા માં સમજી જા ભૂંડી ગણી તોય ભલી ગણે તોય એ તારી જ છે, અને ખોટી શું છે, બધાએ ઉતારમાં ક્યાં રાજુડી છે ને તોય જીવતર ના ભલી રીતે નપે જ છે ને. કુકડો જાણે કાળું બોલે જતો હતો. પૂછવું એમ સામે ઘરે નાથાના ઘેર બહુએ ઘંટી માંડી ને રામાએ વલોણું શરૂ કર્યું. પણ તોય કાળુને આજ ખાટલો નતો છોડવો, ગમતો જ નતો તો બી છોડ્યો, દળેલું તો એક ચાંદલો કરવાય જેટલું નથી. અને એણે હાર્યા થાક્યા મને સાંત્વના આપતા કહ્યું, આજનો દન બે રોટલા થપાય એટલું દળી નાખીએ, પછી આવે જ છે ને દળનારી. ને ખાટલો છોડતા બબડ્યો, થાક્યાનો વિસામો તો કરવો જ પડશે. પછી વળતી ક્ષણે જાણે કોઈ

ક્રોધ કર્યો, થાક્યા ન ગણ્યો કે શોખ ન ગણો, પણ એ વિસ્તારમાં સાચો તું રાજુ રાજુ કરે છે, પણ સાસરે તો 2 દિવસ પર ગઈ છે, બાકી 3 મહિનાથી તો અહીં જ હતી ને. કોઈ દન આવીને તને કહ્યું છે કે લાવો દળી આપો? આ ભલી આવશે કે તરત જ એના મા બાપ રોઈ ઘંટી બેસશે. અને એ તો એમ જ છે, વળી શોક નો ગણો કે થાક્યા નો ગણો, એ જ સાચો વિસામો છે. ને કાળું હાથ વેતમાં દેખાત પેલા વિસામાની આશાએ ઊંધા પગ નાખી ઘંટી ઘુમાવા લાગ્યો. મનમાં ને મનમાં આટલા દિવસ હેરાન થવા માટે પસ્તાઈ રહ્યો. લમણે તો લખાયેલી જ હતી, પછી થાક્યાના વિસામાં કરે કે પહેલેથી શોખના કરતો હતો, આમ તો મુંડાઈ રહ્યો હતો. એ જ ખરી છે, એ આવી આ ઘંટી છોડાશે, બીજું કોઈ નહીં.

કાળું પરણવા આવ્યો ત્યારે એને ખાસ લાવો નહોતો મળ્યો. ઘરની 15 વસ્તીમાંથી 10 ઘરની જુવાન છોકરીઓ અને વહુઓ તો જાતે જાનડીઓ થઈને કાળુના ગામ વર પરણાવવા ગઈ હતી. રહ્યાસયા માનવીએ પણ ભાગ લીધો અને તે ન લીધો સરખો હતો. એક તો એકાએક લગ્ન રાખ્યું અને સીધું સામાન તૈયાર કરવા અને બીજું ગરીબ ઘર વરને ગરીબ એટલે લાવો લેવા સરખું કોઈ રહ્યું જ ન હતું. અરે ખુદ કાળુના પક્ષનો કુવાર ગરો ઉતારવા કોઈ સરખું ત્યાં કોણ હતું. ગઈ સાલ આણું કરાવવા આવ્યો ત્યારે સાસરી પક્ષ ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી 5 માણસો લઈને આવેલો ને ગામની સ્ત્રીઓને ઘરના માણસોમાં ઉમકણો જુએ તો કંઈક પાનો ચડે ને. એટલે જ તે વખતે કાળુએ સાસરી તરફથી ઠઠ્ઠા મસ્કરી ગાળો ભર્યા ગીતો સાંભળવાનો લાવો મળ્યો જ નહીં. આ વખતે તો સાસુએ તો ઠંડો જ આવકારો આપ્યો. ચોપાટ તો નહીં, આંગણામાં જ ખાટલો ઢાળ્યો, ગોદડી નાખી આપી ને તે પરમોડો સો સાથે હતા એટલા માટે. બાકી કાળુ એકલો હોત તો જમ આવે તો જીવ એકલો લઈ જાય, પણ જમાઈ તો મોટું જોટું કરેલો લાડકોળથી ઉછરેલો પેટનું આંતરડું લઈ જતો હતો. કાળુને આવતા પહેલા જ ચટપટી શરૂ થઈ. ક્યારે પેલો દામણા ભર દન આથમે ને ક્યારે સવાર પડે એનો વિચાર તો સવારીએ રોટલાય ઘેર જઈને ખાવાનો હતો. ડાંગર ને ખળેથી કાળુના સસરામાં આવ્યા ને હોકો ભરી આપી પાછા ખળે ગયા, પણ કાળુ તો હોકો પીવાનું મન ન થયું. આ ઘડી દિવસમાં કોઈને ત્યાં જઈને પૂરો કરી આવત પણ શું કરે. ઘર આ બધા વાસેલા હતા, છોકરા અને ઘરડા માણસો સિવાય આખું ગામ સુનસાન હતું. રાજુને ભલી કોણ જાણે કયા કામે લઈ ગયા હતા. કાળુના જીવનમાં હવે શું થશે? શું ભલી અને કાળુનો શરૂ થતો આ નવો સંસાર એ રાજુને સાઈડમાં મૂકીને આ અલગ સંસાર શરૂ થશે? શું કાળુ એ પોતાના મનમાંથી રાજુને કાઢી શકશે? આગળ શું થશે જાણીશું આવતા એપિસોડમાં. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હું છું આરજી પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં. પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.